નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે આગળ જોયું કે સૃષ્ટિ ચક્ર એ એક સમગ્ર યજ્ઞ ચક્ર છે. આ યજ્ઞ ચક્ર અન્નાદ બહુંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ વગેરે, તો આ જે યજ્ઞ ચક્ર છે એનું જે પ્રવર્તન કરે છે તે તો પોતાની જિંદગીને સારી રીતે જીવે છે, પણ જે નથી કરતો એની આખી જિંદગી મિથ્યા છે, નિરર્થક છે, મોઘ છે. એ પ્રકારની વાત આગળ આપણે જોઈ ગયા છીએ. તો એથી ઉલટો માણસ કેવો હોય, જેનું જીવન સામાન્ય જીવન તો આવું જ હોય ને ભાઈ, કે આપણે ખાવું પીવું વગેરે આપણી બધી ક્રિયાઓ કરતા કરતા થાય એટલા સારા કામો કરવા વગેરે વગેરે આપણા મનમાં વિચારો ચાલતા હોય. આગળ જે કહ્યું તે ભલે આ બધું ચાલ્યા કરે, તમે સરળતાથી તમારી જિંદગી જે રીતે જીવો છો એ જ રીતે જીવતા હો, પણ પોતાના માટે કેવળ ન જીવતા હો, પોતે જે કઈ પ્રવૃત્તિ કરો છો એના કેન્દ્રમાં હું પોતે એ ન હોય અને સમગ્ર સમાજ હોય તો યજ્ઞ કર્મ થયું એમ કહેવાય. કોને માટે કરવાનું, તો આપણે એમ કહીએ કે સમાજને માટે કરવાનું, પણ યજ્ઞ ચક્ર એમ કહે છે કે અલ્ટિમેટલી અંતે તો જે તમે કરો છો તે બ્રહ્માર્થ છે, આવવાનું છે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નિ બ્રહ્મણાહુતમ, આવું હવે પછી આવશે પણ ખરા. એના માટે માનો કે એક શબ્દ વાપરીએ, આત્મા પરમાત્મા. આત્મા શબ્દ બહુ ગરબડ કરેલો છે સંસ્કૃતમાં. આત્મા હું એના માટે આત્મા શબ્દ વપરાય છે, આત્મન્યવ આત્માના તુષ્ટઃ. તો એ અહીંયા આપણે આત્મા

એક પરમાત્મા જે છે એના અર્થમાં લઈ અને હવે પછીના શ્લોકનું અર્થઘટન કરીએ તો બહુ સરસ છે. જે માણસ માત્ર પોતાને માટે નથી જીવતો, જે માણસ જો જે કઈ કર્મ કરે છે તે કેવળ પોતાને માટે ન કરતા આ કર્મ સાથેની પોતાની આસક્તિને દૂર રાખીને એનાથી નિર્લેપ થઈને જે કામ કરે છે, અઘરું ચોક્કસ છે, સંપૂર્ણપણે નિર્લેપ થઈને કર્મો કર્યા કરવા, સારી રીતે કહ્યું એમ યજ્ઞાર્થ કર્મો કર્યા કરવા અઘરા ચોક્કસ છે, પણ આવા નિર્લેપ થનાર મનુષ્ય કેવો થઈ જાય પછી? તો કહે છે કે યસ્તુ આત્મરતિ રેવ, એ આત્મરત હોય. આત્મરત એટલે પોતાની અંદર જ રમમાણ, આત્મામાં રમમાણ, ઈશ્વરમાં રમમાણ, આત્મરતિ. ઘણા લોકોને આત્મરતિ હોય છે જરા જુદા અર્થમાં. અમે આત્મરતિ કહીએ છીએ જે માણસ જે વાત કરતો હોય ને ત્યારે પોતાનાથી જ વાત કરે, આપણું તો આવું પાછું પોતાની જાતને બહુ વચનમાં બોલે, આપણે તો ભાઈ આવી વાતમાં નથી માનતા. આપણને તો બસ અમુક વસ્તુ ખાવાની મળે ને તો જ મજા આવે, આપણે તો એસી સિવાય ફરીએ જ નહીં. આપણે ઉભના માટે આપણે બાપરે પાછા પોતાના પોતાના માટે બહુ વચનમાં શબ્દ પ્રયોગ કરે, અને જે વાત હોય ત્યાં ક્યાંયથી ક્યાંયથી ફરતા ફરતા ફરતા ફરતા એનું હું તો આવી જ જાય, હું આમ ના કરું તો હું આમ જ કરું, એ તો ત્યાં હું નહોતો નહીં તો બતાવી દેત, હું હતો ને એટલે આટલું થતું અટકી ગયું. આવા માણસો શું હોય છે, એમને જે ગમે છે પ્રિયમાં પ્રિય કશું હોય તો તે છે હું, એને પણ આત્મરતિ કહેવાય. આત્મરતિ એટલે પોતાની જાતને પ્રેમ કરે તે, એના માટે બીજું પ્રેમનું પાત્ર જે છે એ છે જ નહીં, એ તો હું છું. અહીંયા આત્માને આત્માને હુંના અર્થમાં નહીં પણ પરમાત્માના અર્થમાં લઈ જઈને આત્મરત થઈ જાય માણસ, એટલે આત્માની અંદર જ રમમાણ થાય, પરમાત્મા તત્વમાં રમમાણ થાય, કે આખું જે સૃષ્ટિ સામ્રાજ્ય છે એની સાથે પોતાની જાતને જોડી દઈને એની અંદર રમમાણ થાય, તો પછી એને તૃપ્તિ ક્યાં ખોલવાની? પોતાનામાં જ. તો એ માણસ આત્મતૃપ્ત છે. એ માણસ કેવું થઈ જાય? આત્મતૃપ્ત, પોતે પોતાનાથી પોતાનામાં સંતુષ્ટ, અથવા આત્માથી આત્મામાં આત્મા વડે સંતુષ્ટ, સંતૃપ્ત, આત્મતૃપ્ત, આત્મની એવ સંતુષ્ટ, આત્મામાં જ સંતુષ્ટ. લોકશાહીની વ્યાખ્યા કરતા આપણે કહીએ છીએ ને કે લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન, અહીંયા છે પોતાનું પોતા વડે પોતાને માટે ચાલતું શાસન. અને પોતાના વડે એમ કહેવા માંગીએ ત્યારે પોતે તો આત્મ સ્વરૂપ છે, એટલે આત્માનું આત્મા વડે આત્મામાં ચાલતું શાસન. યસ્તુ આત્મન્યેવચ સંતુષ્ટઃ, જે પોતે પોતાની અંદર જ સંતુષ્ટ છે, પોતાના વડે તૃપ્ત છે, પોતાનાથી પ્રેમ કરે છે, પોતાની અંદર રમમાણ છે, એ માણસ જે કઈ કાર્ય કરે છે તે કરતો હોવા છતાં તસ્ય કાર્યમ ન વિદ્યતે, તેને કઈ કરવાનું શેષ રહેતું નથી, તેને કઈ કરવાનું બાકી રહેતું નથી, તેને જંગલમાં જઈને ભસ્મ ચોપડીને લંગોટી પહેરીને બેસી જવાની જરૂર નથી, સાધુ થઈ જવાની જરૂર નથી, સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી, કારણ કે એનું સર્વસ્વ જે છે એ પરમ તત્વની સાથે લીન છે. એટલા માટે આપણે શબ્દ વાપર્યો તલ્લીન,
ગુજરાતીમાં સરસ શબ્દ વપરાય છે.

diventa lean, tema lean. તેમાં એટલે શેમાં પરમાત્મામાં, પરમાત્મા એટલે એટલે આખું સૃષ્ટિ પ્રસાર, માત્ર કેન્દ્રમાં હું છે તો પછી હું અને હું બધું કર્યા કરે. આ બધા સાથે સંપર્કો સાધવા માટેના પ્રયત્નો કર્યા કરે, પણ સંપર્કો સાધવાના ત્યારે હોય જયારે તમે અલગ હો. આ તો એક સ્વરૂપ થઈ ગયા, અને જે કઈ કરે છે એ પોતાના માટે તો કશું કરતો જ નથી, તો એને કરવાનું શું બાકી રહ્યું? તસ્ય કાર્યમ ન વિદ્યતે, કાર્ય એટલે કરવા યોગ્ય, કર્મની વાત નથી. કર્મ ન વિદ્યતે એમ નથી કહ્યું, કાર્યમ ન વિદ્યતે. એને કરવા યોગ્ય શું? તમારે વ્યાખ્યા કરીને કહ્યું, ભાઈ તમારે સવારે ઉઠીને સંધ્યા પૂજા કરવી, એને કાર્ય કહેવાય. કરવા યોગ્ય શું કરવું? ગરીબોને દાન આપો, અતિથિને જમાડો, પ્રાણીઓ ઉપર દયા રાખો. આ બધા કાર્ય થયા, કરવા યોગ્ય. પેલો માણસ તો જે કાર્ય છે એ કરીને જ બેઠો, જે કઈ છે તે એના માટે કાર્ય જ છે, કારણ કે એ આત્મરત છે. એની રતિ જ આત્માની સાથે છે, આત્માની અંદર છે. એની તૃપ્તિ આત્માની અંદર છે, એનો સંતોષ આત્માની અંદર છે, તો પોતાનામાં છે. અને એટલે એણે પોતાનાથી બહાર કશું ન હોવાને કારણે એણે કાર્ય કશું રહેતું નથી. કર્મ તો બરોબર છે, કર્યા કરે, કરવા યોગ્ય કર્મ તે કાર્ય કર્મ થાય, કરવા યોગ્ય ન હોય તે અકાર્ય કર્મ થાય. કરવા યોગ્ય કર્મ કયા? હું જો શિક્ષક છું તો મારી બધી ક્ષમતાઓથી અધ્યાપન કરવું તે મારું કાર્ય છે. અને શરીર સાચવીને વળતર કેટલું મળે છે એના પ્રમાણમાં જો અધ્યાપન કરું વણિક બુદ્ધિથી, તો હું પાપ ખાઉં છું. આગળ કહી દીધું છે, એક જ પ્રકારનું કર્મ હોય તો પણ કઈ બુદ્ધિથી તેને કરવામાં આવ્યું છે એને આધારે એની યોગ્યતા અને અયોગ્યતા પુરવાર થાય. અંતે આવીને પેલું વાત ત્યાં જ ઉભી રહે છે, તસ્માત. તેથી કર્મ સમાચર, કર્મ તો કર, કર્મ કર. કેવું કર્મ કર? સતતમ, નિરંતર, સતત. એટલે જો ઊંઘી ગયા હોય તો ઊંઘવું પણ કર્મ છે. કર્મ કર, પણ કેવું કર્મ કર? કાર્યમ કર્મ સમાચર, કાર્ય કર્મ કર, કરવા યોગ્ય કર્મ. કાર્ય એટલે કરવા યોગ્ય. કાર્યમ કર્મ, તારે જે કરવાનું કર્મ છે તે તું કર. એનાથી સારું કર્મ હોય તો પણ નહીં. તારે શું કરવાનું છે? શિક્ષક છે, તારે વર્ગમાં જઈને તારા સમય મર્યાદામાં અધ્યાપન કરવાનું છે, એ કાર્ય કર્મ થયું. પણ તું સારું કરવા જાય, અને બીજાનો જે સમય છે એ પણ તું ખેંચી દે પોતાનામાં. કર્મ તો સારું કર્યું, પણ પેલાનું રહી ગયું એનું શું? તો કંઈક ખોટું થયું, કંઈક ખોટું થયું, કારણ કે આખું જે ચક્ર ચાલતું હતું એમાં ક્ષતિ આવી ગઈ. કારણ કે ત્યાં તારી આસક્તિ હતી. કઈ આસક્તિ? કે હું વધારેમાં વધારે સારી રીતે મારા વિદ્યાર્થીઓને ભણાવી લઉં એમ કહેતી વખતે હું જાગૃત હતો, અને હું જાગૃત હતો

એટલા માટે બીજાનો વિચાર ના કર્યો. સારું કર્મ કર્યું તો પણ ખોટું થઈ ગયું, ખોટું કર્યું હતું તો થાત જ થાત. એટલા માટે શબ્દ વાપર્યો કે અશક્ત અનાશક્ત ભાવે કર્મ કર, સતત કર, કાર્ય કર્મ કર અને નિરાસક્ત ભાવે કર્મ કર. એની અંદર આસક્તિ સિવાય, પોતાની જાતને જોડે સિવાય, આ કાર્ય છે, આ કરવાનું કર્મ છે, મારે કરવાનું છે, બસ ધેટ્સ ઓલ, મારી સર્વ શક્તિઓથી કરવાનું છે, ઓકે, મારું સર્વ સામર્થ્ય એમાં મૂકીને કરવાનું છે, બરોબર છે, પણ એની સાથે મારી આસક્તિ નથી. લેપાયા સિવાય, એની સાથે વળગણ રાખ્યા સિવાય, એની અંદર આસક્તિ રાખ્યા સિવાય, અનાસક્ત ભાવે કાર્ય કર્મ કરવા યોગ્ય જે કર્મ છે, તારે ભાગે આવેલું જે કર્મ છે, તે સતતમ નિરંતર હંમેશા કર્યા કર. અને જો આ રીતે કર્મ કરીશ, કર્મ કરવાના છે, પહેલી દ્રષ્ટિએ અયોગ્ય લાગતા કર્મો પણ જો કાર્ય કર્મો છે, તારે કરવાના કર્મો છે, તો તે તારા જ છે. પ્રથમ દ્રષ્ટિએ કદાચ સારા ના લાગતા હોય, દાખલા તરીકે અર્જુને કરવાના કામમાં હિંસા હતી, પ્રથમ દ્રષ્ટિએ સારા ન લાગતા કાર્યો હોય પણ તારા માટે એ કાર્ય કર્મ છે, કરવાના કર્મ છે, તને સોંપાયેલા કર્મ છે, સમાજે સોંપેલા કર્મ છે, ધર્મે સોંપેલા કર્મ છે, સૃષ્ટિ ચક્રના પ્રવર્તનમાં ઉપરના પરમાત્માએ સોંપેલા કર્મ છે, તો એ કર્મ નિરંતર કર્યા કર, અનાશક્ત ભાવે કર્યા કર. અનાશક્ત ભાવે એટલે આ સારું ને આ ખોટું ભૂલી જા, અર્જુન ન તો ભૂલી ગયો માટે આખી વાત થઈ હતી. આવું કર્મ મારે શા માટે કરવું જોઈએ, એટલે કરનાર પણ હું, એનો એની આસક્તિ હતી ને આ કર્મ સારું કે ખોટું છે એની પણ આસક્તિ હતી, તો એ આસક્તિમાંથી મુક્ત થઈને મારે આ કરવાનું છે માટે કરવાનું છે. અનાસક્ત ભાવે, એની અંદર અનાસક્ત રહીને આપણા ભાગે જે કર્મ આવેલું છે તે કર્મ સમાચર સમ્યક આચર, સારી રીતે એનું આચરણ કરવાનું, પોતાની સર્વ ક્ષમતાઓથી એનું આચરણ કરવાનું. એટલે સમાચર શબ્દ છે, આચર નહી, સમ્યક આચર, સારામાં સારી રીતે એનું આચરણ કરવાનું, પોતાની સર્વ ક્ષમતાઓથી પોતાની જાતને બચાવી બચાવીને નહીં. આ સમ્યક આચરણ જો તમે કરો તો પછી ઉપર કહ્યું તેમ કરવાનું કઈ શેષ રહેતું નથી. અશક્તો હ્યાચરણ કર્મ, આ અનાશક્ત ભાવે સતત કર્મ કરતા રહેવામાં આવે તો પરમાત્મનો તે પુરુષ, તો એ પુરુષ પરમ પદની પ્રાપ્તિને પામે છે. પરમ તત્વને પામવા માટે જંગલમાં જઈને તપશ્ચર્યા કરવાની જરૂર નથી. પરમ પુરુષને પામવા માટે મંદિરોમાં જઈને રોજ રોજ નવા નવા પૂજા વિધિના કાર્યક્રમો કરવાની જરૂર નથી. પરમ પદને પ્રાપ્ત કરવા માટે તમારા ભાગે જે કર્મ નિશ્ચિત કરીને તમને સોંપવામાં આવ્યું છે તે કર્મ તમારે નિરાસક્ત ભાવે કરવાનું છે. આખી ગીતામાં આની આ વાત વારંવાર આવવાની છે, અને વારંવાર આવવાની છે માટે હું એક નહીં એક વાત ફરી ફરી કરું છું, એવું આપણને ન લાગવું જોઈએ. જે ગીતામાં લખ્યું છે તે જ હું કહું છું. શું કહે છે? અશક્તો હિ આચરણ કર્મ, અશક્ત હિ અશક્ત એટલે નિરાસક્ત ભાવે, આસક્તિ રહિત, સંગ વિવર્જિત જે કર્મ, અને કયા કર્મ? કાર્ય કર્મ
જે કાર્ય કર્મો છે, કરવાના કર્મો છે, કરવા યોગ્ય કર્મો છે, સોંપાયેલા કર્મો છે, નિયત કર્મો છે, તે કર્મો અનાસક્ત ભાવે કરે તો એને પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાત્માની પ્રાપ્તિ આપમેળે થઈ જાય છે. એના માટે બીજું કઈ કરવાની જ જરૂર નથી. આ જ મોટા મોટી તપશ્ચર્યા છે. આ તપશ્ચર્યા છે, અઘરું છે. કરવું અને કરતો નથી એવી ભાવના આ બે કેવી રીતે શક્ય બને? સામાન્ય રીતે શક્ય ના બને. હું કરું છું છતાં હું નથી કરતો, આ જ તપશ્ચર્યા છે. એની સાથેનું પોતાનું વળગણ, પોતાની આસક્તિ, પોતાનો સંબંધ, પોતાનું જોડાણ ન હોય એ રીતે સર્વશક્તિથી સર્વ સામર્થ્યથી કરવું. પાછું જાતને બચાવી બચાવીને નહીં, વ્યાજ પૂર્વક નહીં. શ્રમયજ્ઞમાં શ્રમ કરવા ગયા અને પછી બધાને આમ ચલો ઉત્સાહ આપીએ અને પોતાની જાતને બચાવી રાખીએ અને કહીએ કે હું તો શ્રમયજ્ઞમાં ગયો હતો, તો ભાઈ અનાશક્ત ભાવે કરતો હતો. ના ના, બધું કર્મ થયા ગયો, હું મારી જાતને જોડતો જ નતો. આ અનાશક્ત ભાવ નથી. તો અનાશક્ત ભાવથી એ કર્મનું ફળ શું મળશે? એની સાથેની કોઈ આસક્તિ વિના કર્તવ્ય કર્મ જે છે, તે કર્મ જે માણસ નિરંતર આચરણમાં મૂકે છે, તે માણસ ચોક્કસપણે પરમેશ્વરને પ્રાપ્ત કરે છે, પરમ પદને પ્રાપ્ત કરે. પરમેશ્વરને પ્રાપ્ત કરે છે, એમાં ઈશ્વર જુદો થઈ જાય, પરમ પદ. પણ એ પદને પ્રાપ્ત કરવું એટલે પોતે જ પરમાત્મા તત્વમાં વિલીન થઈ જવું. એ પદને પ્રાપ્ત કરે છે કોણ? એ માણસ જે નિરાશક્ત ભાવે સતત એને સોંપવામાં આવેલું કર્મ કર્યા કરે છે, નિર્વ્યાજ ભાવે કર્યા કરે છે, સર્વશક્તિથી કર્યા કરે છે અને એમાં આસક્તિ રાખતો નથી. ઉદાહરણ આપે છે કે આવા કોઈ માણસો દુનિયામાં હોય ખરા? તો છે. કૃષ્ણ એ વખતે યાદ કરે છે કે છે એવા જનક, વિદેહી જેવા. જનક ને માટે શબ્દ વપરાતો હતો વિદેહી. જનક આદયઃ, જનક જેવા અનેક લોકો એવા છે. એકલા જનક નહીં, જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને આવી રીતે અનાસક્ત ભાવે જીવન જીવતા હોય એવા બીજા પણ અનેક સિદ્ધ યોગીઓ છે કે જે આવી રીતે જીવી ગયા હતા. જનક માટે તો બહુ જાણીતો શબ્દ વિદેહ છે. વિદેહ એટલે એવી ઉદાહરણ આપે છે. કેટલાક લોકો બહુ સ્થૂળ ઉદાહરણ છે, પણ આપણે એ ઉદાહરણને સ્થૂળમાંથી સૂક્ષ્મ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એને ન સુખ ન દુઃખ. એક હાથ ઠંડા પાણીમાં પડ્યો હોય અને બીજો હાથ સગડીમાં પડ્યો હોય ગરમ, તો એને કઈ ફેર જ ના પડે. એ વાત જે કરતો હોય તે જ કરે. પેલા હાથને જે હોય તે હોય, આ હાથ મારા ક્યાં છે? વિદેહ, દેહમાંથી બહાર રહીને વાત કરતો હોય. જનક માટે આ શબ્દ વપરાયેલો છે. જનક એટલે આપણે માત્ર સીતાનો પિતા એમ અર્થ કરીને બેસી જવાનું નથી. જનક શબ્દનો અર્થ જ થાય છે જન્મ આપનાર, સર્જક. ઈશ્વરના માટે પણ જનક શબ્દ વપરાય. તો એવા અનેકો છે કે જે લોકો પોતપોતાના કર્મ કરતા રહ્યા અને છતાં કર્મ બંધનથી બંધાયા નહીં. કારણ કે આ તો લોક વ્યવહાર છે, કર્મ કર્યું એટલે બંધન આવે. જેટલા કર્મ કર્યા એટલા કર્મ તમને બાંધશે, નહીં બંધાય. ક્યારે નહીં બંધાય? જો અનાશક્ત ભાવે કર્યા હશે તો. એની અંદર આસક્તિ નહીં હોય તો, હોય તો, એની સાથે પોતાનું જોડાણ નહીં હોય તો, પોતે જ કરે છે અને છતાં પોતે કરતો નથી. આવા એક તટસ્થ ભાવથી જો એ કર્મ કર્યા હશે તો એ તમને બાંધનારા બનશે નહીં. કુટસ્થ ભાવે કરેલા કર્મો, આખા શરીર ઉપર પૂરેપૂરી તેલ માલિશ કરીને પછી પાણીમાં ડૂબો તો પાણી તમને ભીજવશે નહીં.
કારણ કે પાણી સાથે તો મારો નાતો જ નહીં બંધાય, આ નાતો ન બાંધવો, જોડાણ ન કરવું.

0: જે કરે છે તેને તેને પેલા કરેલા કર્મો બંધન રૂપ બનતા નથી, અને બંધન રૂપ બનતા નથી માટે જગત પણ બંધન રૂપ બનતું નથી. એટલે એમને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કર્મણા એવ કર્મ કરતા કરતા સંસિદ્ધિમ અસ્થિતા જનકાદયઃ, જનક વગેરે સંસિદ્ધિને પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા છે. એવું નથી કે આ બધી વાતો છે અને અશક્ય વાતો છે. હું કોઈ એમ કે ભાઈ આપણે ભગવાન રામ આપણા આદર્શ, ભગવાન રામની પ્રતિમા બનાવો, ભગવાન રામને મંદિરમાં રાખો, ભગવાન રામની આગળ સરસ મજાનો દીવો કરો ઘીનો, એની આગળ સરસ મજાની પ્રસાદી ધરો, એની આરતી ઉતારો, રામ રામ રામ રામ, અમે તો રામના પરમ ભક્ત છીએ. પણ જે વખતે પૂજા ચાલતી હોય એ વખતે કોઈ ગ્રાહકનો ફોન આવ્યો તો છોકરાને એમ કહી દે કે ભાઈ કહી દે કે પપ્પા ઘરમાં નથી. અને પછી આપણે કહીએ તમે રામની ભક્તિ કરો છો, રામ તો સત્ય પ્રતિષ્ઠિત હતા, સત્ય સિવાય કઈ બોલવાનું જ ના હોય, તો તમે આમ કેમ કર્યું? તો કે રામ તો ભગવાન હતા યાર, આપણે તો માણસ છીએ, આપણે કઈ ભગવાન થોડા થઈ શકીએ? એની સામેનો આ જવાબ છે કે રામ પણ માણસ છે. એને પણ કર્મો કર્યા છે, એ પણ નાના થયા હતા, મોટા થયા, યુદ્ધ કરવાનું શીખ્યા, અસ્ત્ર શસ્ત્રો પ્રાપ્ત કર્યા, લગ્ન કર્યા, બાપની આજ્ઞાએ જંગલમાં ગયા, બધું જ કર્યું, કેવળ પોતાને માટે કઈ નહીં. આવા જનકાદયઃ, જનક જેવા બીજા અનેક એવા લોકો છે કે જે લોકોએ કર્મ કરતા કરતા પણ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. તો જેમની પાસે આવી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવાની શક્યતા છે, ક્ષમતા છે, એમણે આ બધા સાધારણ કામો શા માટે કરવા જોઈએ? ના કરવા જોઈએ, શું કરવા કરે? એમની મનસ્થિતિ, એમની ચિત્તની સ્થિતિ એ પ્રકારે પહોંચી ગઈ છે કે એ કૂટસ્થ છે. કૂટ એટલે શિખર, પર્વતના શિખર ઉપર બેઠેલા અને ચારે બાજુ બધું દેખાતું હોય પણ એને કશું અડતું ના હોય, એને કૂટસ્થ કહેવાય. તો પેલો કૂટસ્થ તો થઈ ગયા છો તમે ભાઈ, તો પછી શું કરવા કામો કરવા? સાદા સાદા કર્મ કરવા શા માટે? ન કરે ના ચાલે. એ વાતનો જવાબ હવે શરૂ કરે છે કે આપણે અત્યાર સુધી વાત થઈ કે માત્ર પોતાને માટે જીવવું નહીં, માત્ર પોતાને માટે ખાવું નહીં, માત્ર પોતાને માટે કોઈ પણ કર્મ ન કરવા, પણ સમાજને માટે, સમષ્ટિને માટે આપણે કર્મ કરવા, આપણા પોતાના માટે કરવા નહીં. એટલે એને યજ્ઞાર્થ કર્મ કયા, અને યજ્ઞાર્થ કર્મ કરતા કરતા માણસ પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. પણ આવો જે સિદ્ધિ પ્રાપ્ત મનુષ્ય છે એને પણ સાદા કામો કરવા, એને પણ સતત કર્મ કરતા રહેવું. શેને માટે? તો આર્ય શ્લોક આગળ એમ કે છે કે એક બીજી દલીલ છે, એક બીજું પણ કારણ છે કે કર્તુમ અર્હસિ, કાર્યો કરવા જોઈએ, તારે આ કર્મ કરવું જોઈએ. શેને માટે? તો કે લોક સંગ્રહને માટે. લોક સંગ્રહમેવાપી, લોક સંગ્રહ એક એવી વસ્તુ છે કે જેને માટે, જેને જોઈને, જેને સામે જોઈને તારે કર્મ કરવા જોઈએ. આ લોક સંગ્રહ એટલે શું એ આપણે હવે પછીના મણકામાં જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95 12 99 66 88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક

0: એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9592968 88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મિત્રો, રેડિયો પાલનપુર વતી વારસો શ્રેણીમાં હું આપ સર્વેને આવકારું છું. અને ગયા એપિસોડમાં જે આપણે ફટાણું સાંભળ્યું હતું, છોરો તે દાડાનું પૈણું પૈણું કરતો હતો, એ ફરી

મિત્રો જોયું ને, આ ફટાણામાં કેવી સરસ મજાની વાત કરવામાં આવી કે વરરાજાની માતાએ એની ગર્ભાવસ્થામાં જાંબુ ખાધા એટલે વરરાજા કાળો મેષ છે. જોકે આપણા ગ્રામ્ય જીવનમાં આ પ્રકારની માન્યતાઓ હજુ પણ પ્રવર્તી જોવા મળે છે. આ પ્રકારના લોકગીતો આપણે ત્યાં શ્રીકૃષ્ણ માટે પણ ગવાતા જોવા મળે છે. જેમ કે ગોપી કૃષ્ણ સાથે રિસાય છે અને ત્યારે તે હવે પછી કૃષ્ણને કાળો હતો એટલે એની સાથે નહીં બોલે અને એને કાળા રંગની બધી જ વસ્તુઓ પ્રત્યે તિરસ્કાર થઈ જાય છે. અને ગાય છે કે શ્યામ રંગ સમીપે ન જાઉં, મારે આજ સખી શ્યામ રંગ સમીપે ન જાઉં. આગળ જતા કહે છે કે કૃષ્ણ કાળો હતો એટલે કહે છે કે જાંબુ વંત્યાક ના ખાવું, મારે આજ સખી શ્યામ રંગ સમીપે ન. જાંબુ કાળા રંગના છે, રીંગણ પણ કાળા રંગના છે, એટલે એ વસ્તુઓ પણ એના માટે હવે ત્યાજ્ય છે, એવું એ ગોપી સરસ મજાની વાત પ્રતીક સાથે કરે છે. મિત્રો હવે પછીનું જે ગાણું છે તે હસ્ત મેળાપનું છે. સ્વજનોની હાજરીમાં વરકન્યાના લગ્નની મંજૂરની મોર વાધવા મારવાની વિધિ એટલે હસ્ત મેળાપ. આ હસ્ત મેળાપનો સમય એ નવ દંપતીના તન મનના રોમાંચની અણમોલ ઘડી હોય છે. લગ્ન મંડપની ચોરીમાં વર અને કન્યા સામ સામે બાજોટ ઉપર બેઠા હોય. શરૂઆતમાં બંને વચ્ચે સાથીઓ દોરેલા સફેદ કાપડનો અંતરપટ હોય. હસ્તમેળાપ થાય એટલે આ અંતરપેટ ખસી જાય. વર કન્યા બંનેના હાથ મેળવવામાં આવે. ઉપર નાગરવેલું પાન અને સોપારી કંકુ ચોખા મૂકવામાં આવે. કન્યા ગભરાતી શરમાતી ઘરચોળામાં શોભી રહી હોય. બંને પક્ષે શુભ ગાણા ગવાતા હોય, વાજિંત્રો વાગતા હોય અને વડીલોની આશીષની વર્ષા વચ્ચે સંસ્કારોનું સિંચન થતું હોય. આ બધાની વચ્ચે બે અજાણ્યા હૈયા જ નહીં પણ બે પરિવારોનું પણ અતૂટ મિલન થતું હોય છે અને ત્યારે આ સુંદર મજાનું ગાણું ગવાય. તો આવો આપણે સાંભળીએ આ ભાવવાહી ગાણું, ઢોલ ઢબક્યા ને વરવહુના હાથમાં.

0: જોયું મિત્રો, ઢોલ ઢબક્યા ને વરવવના હાથ મળ્યા. આ જે હાથ મેળવવાની વાત છે એ બહુ કોઈ સામાન્ય વાત નથી મિત્રો. એ વર અને કન્યાના જે એક વાર હાથ મળે છે એ એવી પ્રતિજ્ઞા છે, એવા વચનો છે કે એ જીવનભર એ હાથ પકડેલો જ રહેશે, જે છોડવાનો નથી. અને આપણે ઘણી વાર ગામડામાં જોઈએ છીએ કે એ મર્યાદા અને સંકોચના સમયની અંદર જાહેરમાં વર અને કન્યા એકબીજા સાથે બેસતા નહીં વડીલોની હાજરીને કારણે. પણ વર રાજા અને કન્યા જ્યારે જતા હોય અથવા પતિ અને પત્ની જ્યારે જતા હોય ત્યારે પત્નીની પાછળ પાછળ 15 ફૂટ દૂર પેલી કન્યા ચાલતી આવતી હોય, પત્ની એની ચાલતી આવતી હોય, પણ છતાંય એ બંનેનું વચ્ચેનું જે અંતર છે એ એમના હૃદયના અંતર સુધી પહોંચતું નથી. પેલી પત્નીને એટલો વિશ્વાસ છે કે ગમે તે થશે એ મને છોડશે નહીં. અને એમ એ સુંદર મજાના ભાવના સાથેનું આ ગીત છે. હવે જે વિધિ છે એ લગ્નની બહુ મહત્વની વિધિ છે અને તે છે સપ્તપદીની વિધિ. ગૃહસ્થ જીવન શરૂ કરવા માટે અગ્નિ, બ્રાહ્મણ અને વડીલોની સાક્ષીએ મંગળ ફેરા ફરા એ પહેલા સપ્તપદી થાય, જેને આપણે પ્રભુતામાં પગલા માંડવા એમ કહીએ છીએ. સપ્તપદી એટલે 7 પગલાનું સખ્ય. આ સપ્તપદી એ કોઈ સામાન્ય વિધિ કે ઔપચારિકતા નથી, એની પાછળ પણ કેટલીક ઉમદા ભાવનાઓનો હેતુ રહેલા છે. એમાં વર રાજા કન્યાને 7 પ્રકારની પ્રતિજ્ઞાઓ લેવડાવે છે. પણ મિત્રો, એ સપ્તપદીની વાત આપણે હવે પછીના એપિસોડમાં કરીશું. અત્યારે મને આપ સૌ રજા આપશો, આવજો.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલ.

0: દિલ દિમાગ પર છવાઈ જનાર આ શાયર એટલે મિર્ઝા અસદુલ્લા બે ખાન ઉર્ફે મિર્ઝા ગાલિબ. હોગા કોઈ એસા ભી કે ગાલિબ કો ના જાને? શાયર તો વો અચ્છા હૈ પર બદનામ બહોત હૈ. ગાલિબ પોતે સ્વીકારતા હતા કે બદનામ બહુ છે, છતાં પણ આ નામ ભારતીય સાહિત્યમાં ધ્રુવ તારાને પણ ઝાંખો પાડે એટલી તીવ્રતાથી જળહળી રહ્યું છે. ગાલિબ શબ્દનો અર્થ જ છે વિજય, લોકો પર, લોકોના માનસપટ પર પ્રભાવી, છવાઈ જનાર. અને આ વ્યક્તિત્વ છવાઈ પણ ગયું. પોતાની શાયરી દ્વારા લોકોના દિલો દિમાગ પર રાજ કરનાર આ શાયર તાઉમ્ર મુશ્કેલ સંજોગો, કપરી પરિસ્થિતિઓ અને વિરોધો સામે ખુમારીથી લડ્યા. પણ જેમના નામનો અર્થ વિજેતા હતો, એ માણસ રોજબરોજના જીવનમાં ઘણીવાર પરાજિત થયા. વિજયી હોવું એ તેમના માટે બહુ ટૂંકા ગાળાનું સુખ હતું, કેમકે શાયરીના આ શહેનશાહનું મોટાભાગનું જીવન અભાવોમાં પસાર થયું. એવું શું થયું કે આ મહાન શાયર જીવનથી જ હતાશ રહ્યા, મૃત્યુની કામના કરતા રહ્યા?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: જીવનના અંતિમ સમયમાં મૃત્યુની કામના કરનાર મિર્ઝા ગાલિબ અને તેમના અંતિમ સમયની અણસુણી કહાની સાથે
1: અંતિમ મહાનાયકોના છેલ્લા સમયની અણસુણી કહાણીઓ.
0: જેમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો એ મુઘલ વંશ હવે આથમવું આથમવું થઈ રહ્યો હતો. પણ ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ એમ મુઘલ વંશનો હજુ ઘણો પ્રભાવ હતો. એ મુઘલોના શાહી દરબારમાં 18મી સદીની મધ્યમાં પોતાની કિસ્મત અજમાવવા તુર્કોમાન ક્યુકન નામનો એક શૂરવીર સૈનિક આવ્યો. એ વ્યક્તિ શાયર મિર્ઝા ગાલિબના દાદા હતા. તેમના બે પરાક્રમી પુત્રો હતા, નસરુલ્લા બેગ ખાન અને ગાલિબના પિતા અબ્દુલ્લા બેગ ખાન. મિર્ઝા ગાલિબનો જન્મ ઈસવીસન 1797માં 27મી ડિસેમ્બરે આગ્રામાં થયો હતો. ગાલિબ જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમના પિતા અલવરમાં સ્થાનિક બળવામાં શહીદ થયા, એટલે ગાલિબનો ઉછેર એમના મોસાળ આગ્રામાં થયો. જાગીરદાર નાના પાસે તેમનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો. તેમનું બાળપણનું નામ મિર્ઝા નૌશા હતું. કાવ્યસર્જનની કળા જાણે ગાલિબને ખુદાએ આપેલી બક્ષીસ હતી. માત્ર 10-11 વર્ષની ઉંમરમાં ગાલિબ ચોટદાર કાવ્ય પંક્તિઓનું સર્જન કરતા.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: શરૂઆતમાં ગાલિબ અસદ નામથી લખતા, પણ પછી એમણે પોતાનું ઉપનામ રાખ્યું ગાલિબ. ગાલિબની શરૂઆતની કેટલીક ગઝલો વાંચીને એ સમયના સુપ્રસિદ્ધ શાયર મીર તકી મીરે કહ્યું હતું કે જો આને કોઈ યોગ્ય શાયરનું માર્ગદર્શન મળશે તો એ મહાન કવિ બનશે, નહીતર અર્થહીન બકવાસ લખ્યા કરશે. ગાલિબે જ્યારે આ વિશે જાણ્યું ત્યારે લખેલું કે રેખતે કે તુમ્હી ઉસ્તાદ નહીં હો ગાલિબ, કહેતે હૈ અગલે જમાને મેં કોઈ મીર ભી થા. ગાલિબને કવિતાની તાલીમ આપે એવા કોઈ ગુરુ ના મળ્યા, પણ જીવનમાં આવનાર સંજોગો, દુઃખો, આંતરિક પ્રતિભા અને ખુદાની મહેરબાનીએ મીર જેવા શાયરની વાતને હકીકતમાં બદલી નાખી અને ગાલિબ ભારતના મહાન શાયર તરીકે પ્રખ્યાત થયા. ને આમ છતાં ગાલિબે લખ્યું કે ન ગુલે નગમા હું, ન પડદા એહસાસ, મેં હું અપની શિકસ્ત કી આવાઝ. માત્ર 13 વર્ષની ઉંમરે ઉમરાવ બેગમ સાથે તેમના નિકાહ થયા. લગ્નના 2 વર્ષ બાદ ગાલિબ આગ્રાથી દિલ્હી કાયમી વસવાટ માટે આવ્યા અને ત્યાં જીવનના સંઘર્ષની શરૂઆત થઈ. અહીં એમણે જિંદગીના અવનવા અને અણધારા રૂપો જોયા. ક્યારેક જિંદગીએ તેમને શિખરની ટોચ ઉપર, તો ક્યારેક ઊંડી અને અંધારી ખીણમાં પણ ધકેલ્યા. અને તેમ છતાં તેમની ગઝલોનો ધસમસતો પ્રવાહ ન રોકાયો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ગાલિબની થોડી અઘરી કાવ્યબાનીને કારણે દિલ્હીના લોકો તેમને મોહમ્મલ ગો અને બેમાની એટલે કે નિરર્થક લખનાર શાયર તરીકે વખોડતા. ત્યારે ગાલિબે એના જવાબમાં કહેલું, ન સતાઈશ કી તમન્ના ન સિલે કી પરવા ગર નહીં હૈ મેરે અશઆર મેં માની ન સહી. મને પ્રશંસાની ઈચ્છા નથી કે બદલામાં કંઈ મેળવવાની તમા નથી. ભલે મારા શેરમાં અર્થ નથી તો નથી, જોકે તેમને સન્માન મળે એવી ઈચ્છા એમણે આજીવન દર્શાવી પણ હતી. અને ગાલિબ પાછા આવું પણ લખે કે અગર અપના કહા તુમ આપ હી સમજે તો ક્યાં સમજે, મજા કહેને કા જબ હૈ એક કહે ઓર દૂસરા સમજે. દિલ્હીમાં ગાલિબ જ્યારે ફૂલની જેમ ખીલ્યા અને મહેક્યા હતા ત્યારે જ વિષમ સંજોગોની આગમાં બળ્યા પણ હતા, કારણ કે તેઓ આગ્રા હતા ત્યાં સુધી આર્થિક બોજો તેમના માતા ઉઠાવતા હતા. પણ દિલ્હી આવ્યા પછી તેમના કાકાના મૃત્યુ પછી એમના કુટુંબને જે વાર્ષિક 5,000 પેન્શન મળતું હતું તેમાંથી ગાલિબને માત્ર 750 રૂપિયા મળતા. થોડા સમય બાદ એ પણ બંધ થઈ ગયું. ગાલિબના નવાબી શોખ, શાહી રહેણીકરણી અને શરાબ જુગારની લતના કારણે જીવન નિર્વાહ કપરો થઈ ગયો હતો. એ સિવાય ગાલિબને એક સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. તેમણે એક પત્રમાં દોમની નામથી એ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો. એ તેમની પ્રેમિકા, જેનું નામ નવાબજાન હતું, તેને ઉદ્દેશીને એમણે લખ્યું હતું કે કમ નહીં જલવાગરી મેં તીરે કૂચે સે બહિષ્ત યહી નકશા હૈ ભલે ઇસ કદર આબાદ નહીં. તારી શેરીની શોભા સ્વર્ગ કરતા ઓછી નથી, સ્વર્ગની રચના લગભગ તારી શેરી જેવી જ છે. હા, ત્યાં આટલી ચહેલ પહેલ નથી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

કહેવાય છે કે કોટવાલ હસમત ખાને નવાબજાનની માતાને 2000 રૂપિયા ચૂકવીને નવાબજાનને ખરીદવાનો સોદો કર્યો હતો. હવે નવાબજાનને બચાવવાનો એકમાત્ર રસ્તો એ હતો કે ગાલિબ

0: ત્યાં લઈને ગયા ત્યાં સુધીમાં તો નવાબજાને આપઘાત કરી લીધો હતો. નવાબજાનના ઓચિંતા અવસાનની ગાલિબ પર ઊંડી અસર રહી હતી. તેમણે લખ્યું હતું, ઇશ્કને પકડા ન થા ગાલિબ અભી વહેશત કા રંગ, રહે ગયા થા દિલ મેં જો કુછ ઝોક ખ્વારી હાય હાય. પ્રેમ પાગલપણાની હદ સુધી જાય પહેલા, સંપૂર્ણ ખુવારીની ઈચ્છા પૂરી થાય એ પહેલા પ્રેમિકા ગુજરી ગઈ. ગાલિબ જીવનના અંતિમ વર્ષો સુધી નવાબજાનને યાદ કરતા જ રહ્યા. વસંતના દરેક ફૂલો અને એની કળીઓમાં ગાલિબ નવાબજાનને શોધતા જ રહ્યા. મુદ્દત હુઈ હૈ યાર કો મહેમા કિયે હુએ, જોશે કદસ સે બસ્મ ચરાગાં કિયે હુએ, જી ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન, બેઠે રહે તસવ્વુરે જાના કિયે હુએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પ્રેમિકાના મૃત્યુનો આઘાત કાયમ માટે તેમના દિલમાં દર્દ બનીને રહી ગયો અને એ દર્દને વધારે ગહન કરતા પ્રસંગો સતત ઉમેરાતા ગયા. તેમના ઘરે એક પછી એક 7 સંતાનોનો જન્મ થયો, પણ એમાંથી કોઈ જીવ્યું નહીં. કોઈ સંતાન જન્મતાની સાથે જ ગુજરી ગયું તો કોઈ વધુમાં વધુ 1.5 વર્ષ જીવ્યું. દરેક સંતાનના મરણ સાથે એમની પત્ની ઉમરાવજાન વધુ ને વધુ ધાર્મિક બનતી ગઈ, અને આટલી આફતો ઓછી હોય એમ એમનો ભાઈ યુસુફ 28 વર્ષની ઉંમરે પાગલ થઈ ગયો. આખા પરિવારની જવાબદારી પણ ગાલિબ પર આવી ગઈ. કલ્પનાની દુનિયાની સુંદરતા સરી ગઈ ત્યારે

0: એ ખ્યાલ આવ્યો કે નજર સામેની વાસ્તવિકતા ખૂબ વરવી હતી. વો એક શખ્સ કે તસવ્વુર સે અબ વો રાના ઈ ખ્યાલ કહા ફિક્રે દુનિયા મેં સર ખપાતા હું મેં કહા ઓર યે બવાલ કહા. વિચારોની એ સુંદરતા જે એક વ્યક્તિની કલ્પના થી હતી એવી હવે ક્યાં. ના છૂટકે આ દુનિયાદારી નિભાવું છું, બાકી હું ક્યાં અને આ ઝંઝટ ક્યાં. ગાલિબે એમની સાળીના દીકરાને દત્તક લીધો હતો, પણ એ દત્તક પુત્ર પણ ટીબીની બીમારીથી અવસાન પામ્યો. એને લોહીની ઉલટીઓ થતી. એ ઘટનાનું હૃદય દ્રાવક વર્ણન તેમના પત્રોમાં જોવા મળે છે. તેના મૃત્યુ પર ગાલિબે લખ્યું હતું કે લાઝિમ થા કે દેખો મેરા રાસ્તા કોઈ દિન ઓર, તન્હા ગયે ક્યું અબ રહો તન્હા કોઈ દિન ઓર. થોડા દિવસ મારી રાહ જોઈ હોત તો હું સાથે આવ્યો હોત. એકલો ગયો તો હવે એકલો રહે. થોડા દિવસ પછી હું આવું જ છું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

રામ દત્તક પુત્ર પણ અવસાન પામતા ગાલિબની જીવવાની ઈચ્છા જ જાણે કે મરી પરવારી. સ્વજનોના મૃત્યુ બહુ નજીકથી જોતા ગાલિબ તેમનો ગમ શરાબ અને જુગારથી દૂર કરવાનો પ્રયત્ન કરતા રહ્યા. ગાલિબ આમ પણ જુગારના શોખીન હતા અને જુગારમાં એમની ખૂબ પ્રવીણતા પણ હતી. એ સમયે દિલ્હીના યુવાન ઉમરાઓમાં જુગાર માટે પાગલપણું હતું, જેથી સરકારે જુગારખાનાઓ પર પ્રતિબંધ મૂકેલો. એટલે ગાલિબ પોતાના ઘરે

0: દોસ્તોને બોલાવીને જુગાર રમાડતા. એમાંથી અમને થોડી આવક પણ થતી, પણ કાયદા મુજબ આ એક જુગારખાનું જ ગણાય. એને લીધે એકવાર એમની ધરપકડ થતા તેમણે લખ્યું, ઘર કિયા નાસે ને હમકો કેદ, અચ્છા યું સહી, યે જુનૂને ઇશ્ક કે અંદાઝ છૂટ જાવેંગે ક્યા. ભલે મને કેદ કર્યો, પણ હું જેનાથી કેદ છું એ અંદાઝ છૂટશે? આવી કેદ જાણે તેમના માટે કોઈ વિસાતમાં ન હતી, છતાં કેદને કારણે થતી બદનામીથી તેઓ દુઃખી થયા. કેદમાંથી છૂટ્યા પછી એ દુઃખ ગાલિબના મનમાં ઘર કરી ગયું. આ ઘટના પછી તેમની વેદના વ્યક્ત કરતા એક પત્રમાં તેમણે લખ્યું હતું કે મારા ઉપર જે કંઈ વીત્યું એની શરમમાંથી હવે હું છૂટ્યો છું. મારી પ્રાર્થના છે કે આ દુનિયામાં હું ના રહું, અને જો રહું તો હિન્દુસ્તાનમાં તો ના જ રહું. કેવી તીવ્ર વેદના, દુનિયા છોડી દેવાની કામના, પ્રાણ પ્યારા વતનમાં રહેવાની જીજીવિષા મરી પરવારે એ માણસ પર શું શું નહીં વીત્યું હોય.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

પરિવારને મળતા પેન્શન પર જીવન નિર્વાહ કરનાર ગાલિબ માટે જીવવાનું હવે અઘરું થતું જતું હતું. રાજાશાહી શોખ સામે આવક નહીવત હતી, તેથી જીવન નિર્વાહ માટે તેઓ અન્ય રસ્તો અપનાવે છે. પોતાને મળતી પેન્શનની રકમમાં થયેલો અન્યાય દૂર કરવા, અંગ્રેજ સરકાર સામે દાવો કરવા ઈસવીસન 1828માં તેઓ કલકત્તા ગયા.

0: આ કેસમાં ગાલિબ દોઢ વર્ષ કલકત્તા રહ્યા, છતાં ચુકાદો તેમની વિરુદ્ધ આવ્યો ત્યારે તેઓ ભારે નિરાશ થયા. કલકત્તા છોડીને દિલ્હી જતી વખતે ગાલિબે લખ્યું, નિકલના ખુલ્દ સે આદમ કા સુનતે આયે હૈ લેકિન બહોત બેઆબરૂ હોકર તિરે કૂચે સે હમ નિકલે. ગાલિબને જીવનભર આશા રહી હતી કે પેન્શન વધશે. એટલું જ નહીં, એમને વિશ્વાસ હતો કે પેન્શનની બાકી નીકળતી રકમ શરૂઆતથી મળશે તો દેવું પણ ચૂકવાઈ જશે. પણ એવું ના થયું અને બધી મહેનત પાણીમાં ગઈ. ગાલિબ ઓલ્ડ ટોમ નામનો અંગ્રેજી શરાબ પીતા, શરાબનો વેપારી અંગ્રેજ હતો. એનું જ દેવું બહુ મોટું હતું. એકવાર આ દેવા માટે કચેરીમાં હાજર થવાનું થયું ત્યારે ગાલિબ આ શેર કહીને છૂટી ગયા, કર્જ કી પીતે થે મેં લેકિન સમજતે થે કે હા રંગ લાવેગી હમારી ફાકા મસ્તી એક દિન, રંગ લાવેગી હમારી ફાકા મસ્તી એક દિન. ખરાબ પરિસ્થિતિમાં પણ એ વિલાસ રંગ લાવશે એ આશાએ બિંદાસ જીવતા ગાલિબના જીવનમાં એ રંગ થોડા સમય માટે આવ્યો પણ ખરો. ઈસવીસન 1837માં બહાદુરશાહ જફર ગાદી પર આવ્યા. તે ઉર્દુના વિદ્વાન હતા અને પોતે પણ ગઝલો લખતા. ગાલિબ સાથે તેમની મિત્રતા થઈ અને વાર્ષિક રૂપિયા 600ના પગારથી ગાલિબને મુઘલ વંશની તવારીખ લખવા માટે નીમવામાં આવ્યા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: ગાલિબનો પ્રતિસ્પર્ધી મનાતો શાયર ઝૌક પણ ઈસવીસન 1854માં મૃત્યુ પામ્યો. શહેનશાહ હવે ગઝલ માટે પણ ગાલિબની સલાહ લેવા લાગ્યા. આ સમય ગાલિબ માટે સુવર્ણકાળ સમાન હતો. પણ આ તો હતા ગાલિબ. સારા દિવસો તેમના નસીબમાં બહુ રહ્યા જ નથી. 1857નો બળવો તેમના માટે અનેક મુસીબતો લઈને આવ્યો. એ બળવો દબાવી દેવા અંગ્રેજોએ ઘણા જુલમ કર્યા. શાહી પરિવારની કતલ કરવામાં આવી. અંગ્રેજ શાસને ફરી સત્તા હાથમાં લીધી ત્યારે ગાલિબે અંગ્રેજોને ખુશ કરવા પોતે ફારસી ભાષામાં લખેલું બળવાની તવારીખનું પુસ્તક અંગ્રેજો સમક્ષ રજૂ કર્યું, જેમાં ક્રાંતિકારીઓની સાચી વાતો છુપાવીને અંગ્રેજોની વાહવાહી કરવામાં આવી હતી. પણ અંગ્રેજોએ તેમને બહુ મહત્વ આપ્યું નહીં. મુઘલ બાદશાહ બહાદુર શાહના દરબારમાં હોવાના કારણે ગાલિબ અંગ્રેજોના ધ્યાનમાં તો હતા જ, એટલે બહુ જલ્દી તેમના પર રીઝે એમ નહોતા. પણ ઈસવીસન 1857ના બળવામાં અંગ્રેજોને મદદ કરનાર રામપુરના નવાબ ગાલિબના આશ્રયદાતા, મિત્ર અને પ્રશંસક હતા. તેથી તેમની ભલામણથી ગાલિબ અંગ્રેજોની રહેમ નજર તળે આવ્યા અને એમને ફરી પેન્શન મળવાનું પણ શરૂ થયું. ફરી તેમના માટે સોનાનો સૂરજ ઉગ્યો. દિલ્હીમાં ગાલિબ પાલખીમાં બેસીને ફરવા લાગ્યા. એ સમયે પાલખીમાં ફરવું વૈભવી ગણાતું. આ પાલખી સાથે જોડાયેલી એમની ખુમારીનો એક કિસ્સો ખૂબ રસપ્રદ છે. અંગ્રેજ સરકારે દિલ્હી કોલેજમાં ફારસીના પ્રોફેસર તરીકે ગાલિબની નિયુક્તિ કરી. ગાલિબ પાલખીમાં બેસી કોલેજ પહોંચ્યા અને દરવાજે જ ઊભા રહ્યા. અંદર પ્રિન્સિપાલ થોમ્સન રાહ જોતા હતા. ઘણો સમય થયો છતાં ગાલિબ કેમ ન આવ્યા તે જાણવા તેમણે જમાદારને મોકલ્યા. બહાર ગાલિબ રાહ જોતા હતા કે થોમ્સન એમને દરવાજે લેવા આવે. યજમાન લેવા ના આવ્યા એટલે અપમાન અનુભવીને ગાલિબ પરત જવા લાગ્યા. થોમ્સને બહાર આવીને કહ્યું, આજે તમે કોઈ ઉમરાવ કે કવિ તરીકે નથી આવ્યા, આજે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો. આજે કંઈ પરંપરાગત સ્વાગત ના હોય. ગાલિબે જવાબ આપ્યો, હું સરકારી નોકરી એટલા માટે કરવા માંગુ છું કે એનાથી મારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. પણ પહેલેથી જે થોડી ઘણી પ્રતિષ્ઠા છે એમાં ઘટાડો થવાનો હોય તો આવી નોકરીને મારા દૂરથી સલામ છે. દેવાદારીની હાલતમાં આવી નોકરી ઠુકરાવી દેવા માટે પણ ગજબનું સ્વાભિમાન જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તેમના વ્યક્તિત્વથી તદ્દન વિરુદ્ધ તેમનું વર્તન જોવા મળતું. ક્યારેક તેઓ વજ્રથી પણ કઠોર બન્યા તો ક્યારેક ફૂલથી પણ કોમળ. ક્યારેક સ્વમાનને ખાતર આર્થિક મુશ્કેલીઓ હસતા મોઢે સ્વીકારે તો કોઈ વાર આર્થિક લાભ માટે સત્તાની ચાપલુસી કરતા પણ જણાય. ક્યારેક અવધ અને રામપુરના નવાબોની પ્રશસ્તિ રચે તો ક્યારેક રાજકવિ બનવા રાણી વિક્ટોરિયાના ગુણગાન ગાય. સમય માણસને શું શું નથી કરાવતો, પણ જીવનની આ બધી રંગીનીઓ, મજબૂરીઓ અને વિકટ પરિસ્થિતિઓ વચ્ચે જીવતા ગાલિબે લખ્યું કે રગો મેં દોડતે ફિરને કે હમ નહીં કાયલ, જબ આંખ હી સે ન ટપકા તો ફિર લહું ક્યા હૈ. ગાલિબના આ શેર વિશે તો શું કહેવું, કેવું સ્વમાન. જો મૃત્યુ ના હોત તો જીવવાની ઉતાવળ ના હોત, જિંદગીને ચૈતન્યનો સ્પર્શ ન હોત, જીવન આહલાદક ન હોત, મરણ ન હોય તો એની સામે બાહ્યો ચડાવ્યા વગર જીવવાનો શું સ્વાદ. અને આ મૃત્યુ વિશે ગાલિબ ઘણું મનન કરતા. જીવનના અંતિમ પડાવમાં જાણે તેઓ મૃત્યુની જ રાહ જોતા હોય એવો ભાસ થયા વગર રહે નહીં. ગાલિબના જીવનના છેલ્લા 7 વર્ષ બીમારીમાં વીત્યા. ગાલિબને ડાયાબિટીસની બીમારી હોવાનું અનુમાન છે. છેલ્લા વર્ષોમાં એમને લગભગ આખા શરીરે પરુવાળા ફોડલા નીકળતા રહ્યા. શરીરનું અડધું લોહી પરુ બનીને વહી ગયું એમ ગાલિબે લખ્યું હતું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

1862 માં એમના મરણની અફવા પણ ઉડી હતી. 1863 માં ગાલિબે એક પત્રમાં લખ્યું, ગયા વર્ષે હું ન મર્યો એ માત્ર એક ભ્રમણા છે, હકીકતમાં તો હું રોજે રોજ મરું છું. મારા દેહમાં રૂહ હવે એ રીતે ફફડે છે જેમ પંખી પિંજરામાં. કોઈ પ્રેમ, કોઈ વ્યવહાર, કોઈ જલસો, કોઈ સભા પસંદ નથી. પુસ્તકોથી નફરત, શેરથી નફરત, શરીરથી નફરત, જીવનથી નફરત. જે કંઈ લખ્યું એ બધું નિરર્થક લાગે છે. મુઘલ સામ્રાજ્યના રાજ દરબારમાં હોઉં, પોતાના સમયના સૌથી વિદ્વાન અને પોતાના ગુમાનમાં રહેનાર વ્યક્તિએ આવું લખવું પડ્યું હોય તો એ વ્યક્તિની સ્થિતિ કેવી હશે? ગાલિબે આવું લખ્યું એ જાણીને જ હચમચી જવાય, કેમકે ગાલિબની વિનોદ પ્રિયતાના કિસ્સા ખૂબ જાણીતા છે. મૃત્યુના થોડા દિવસ પહેલા એમણે મિત્રોને એમ લખેલું કે ખબર લે લો વરના ખબર પડોગે. પણ એ વિનોદ પ્રિયતાનો સમય હવે કદાચ જતો રહ્યો હતો. સમય હવે તેમની વિરુદ્ધ ચાલતો હતો. દેશની પરિસ્થિતિઓ પણ હાલકડોલક થઈ રહી હતી. 1857ના બળવા પછી તરત જ દિલ્હીમાં રોગચાળો ફેલાયો હતો, જેમાં ગાલિબે

પોતાના અનેક સ્વજનો, મિત્રો અને પ્રશંસકોને મૃત્યુ પામતા જોયા, લોકોને માલમતા લૂંટતા જોયા અને અંગ્રેજ સરકાર દ્વારા વીંઝાતા દમનના કોરડા પણ જોયા. પોતાના આશ્રયદાતા અને પોતાનાથી નાની ઉંમરના યુવાનોને આ જ્વાળાઓમાં ભડથું થઈ જતા જોયા. પોતાના એક મિત્રને એક પત્રમાં ગાલિબે લખ્યું,

રામપુરના યુસુફ અલી ખાન ગાલિબના ગાઢ મિત્ર હતા. તેમના મૃત્યુ પછી તેમના દીકરાને આશ્વાસન આપવા ગાલિબ રામપુર ગયા. ત્યાંથી પાછા ફરતી વખતે રસ્તામાં નદી ઓળંગતા પોતે માંડ માંડ બચ્યા અને વરસાદમાં ભીંજાવાને કારણે બીમાર પડ્યા. માંદગી દિવસે ને દિવસે વધતી જ ગઈ. શરીર જીર્ણ થતું ગયું અને અન્ય રોગ પણ શરીરમાં પેસવા લાગ્યા. આખા શરીરે ગુમડા અને ફૂલ્લા થયા. મધુપ્રમેહનો રોગ તો પહેલેથી જ હતો અને ઉપરથી સારણગાંઠ પણ થઈ. વૃદ્ધાવસ્થા, વસવસો, માંદગી અને પ્રેમ માટે વલખા મારતા જીવે ગાલિબની રાતોની ઊંઘ હરામ કરી નાખી હતી. મોત આવતું નહોતું અને જિંદગીમાં હવે એમને કોઈ રસ નહોતો. એમનો જ આ શેર એમની આપવીતી રજૂ કરે છે કે મરતે હૈ આરઝૂ મેં મરને કી, મરતે હૈ આરઝૂ મેં મરને કી, મોત આતી હૈ પર નહીં આતી. મરવાની જ પ્રતીક્ષામાં અમે પ્રતિપળ મરી રહ્યા છીએ. આમ મોત આવે છે છતાંય નથી આવતું.

0: ગાલિબ મરવાના વાકે જીવી રહ્યા હતા એમ કહીએ તો ખોટું નથી, જીવનની આશા છોડી જ દીધી હતી. તેમના જીવનના સૌથી મોટા આધાર એવા સાહિત્યના નામે તેઓ કશું જ કરતા નહોતા. કોઈને ઇસ્લાહ આપવાનું પણ બંધ કરી દીધું હતું. એક મિત્રને તેમણે પત્રમાં લખ્યું હતું કે હઝરત, આ ફકીરે હવે કવિતા ન લખવાની અને કોઈની કવિતા ન સુધારી આપવાની પ્રતિજ્ઞા લીધી છે. કવિતા સાંભળી તો હું શકતો જ નથી અને હવે કવિતા જોવી પણ નથી ગમતી. હું 72 વર્ષનો થયો, 15 વર્ષનો હતો ત્યારથી કવિતા લખું છું. 60 વર્ષ સુધી બકવાસ કરતો રહ્યો પણ પ્રશંસાનું એક વાક્ય સાંભળવા ન મળ્યું. હું સૌને કહું છું કે ભાઈ, મને કવિઓની પંગતમાં ન મૂકતા અને એ બાબતે મને કોઈ ન પૂછે. ગાલિબ જેવો આલા દરજ્જાનો શાયર આ હદે જીવનથી લાચાર થઈ જાય, એ કેવી કરુણતા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

ઈસવી સન 1869 ના ફેબ્રુઆરીની 15મી તારીખે ઉર્દુ અને ફારસી ભાષાનો આ ઉમદા શાયર વૃદ્ધાવસ્થામાં લાચારી, બીમારી, મનમાં અસંતોષની ભભૂકતી જ્વાળા અને અનેક આંતરિક સંઘર્ષોથી હારી જઈને અંતે મૂર્છિત થયો અને મગજની ધોરીનસ ફાટી જવાથી અલ્લાહને પ્યારો થયો. એક ઝળહળતો સૂર્ય હંમેશ માટે અસ્ત થયો. લહુરુ વંશના કુટુંબના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. દુઃખોથી ભરેલા જીવનથી એકમાત્ર મૃત્યુ જ મુક્તિ આપી શકે, પણ ત્યાં સુધી વ્યક્તિએ મીણબત્તીની જેમ સવાર સુધી ત્રિવિધ રંગમાં સળગતું જ રહેવાનું હોય છે. જીવનના દરેક રંગ જોવાના હોય છે, જાતે બળીને રોશની ફેલાવવાની હોય છે. અંતે સવાર પડે એટલે કે મૃત્યુ આવીને મનુષ્યને મુક્ત કરે છે એવું ગાલિબ માનતા હતા. ગમે હસ્તી કા અસત કિસ્સે હો જુજ મર ગઈ લાજ, ગમે હસ્તી કા અસત કિસ્સે હો જુજ મર ગઈ લાજ, શમા હર રંગ મેં ચલતી હૈ સહર હોને તક. ગાલિબના શેર સાથે ફરી એક વાર કોઈ મહાન વ્યક્તિત્વના અંતિમ સમયની અણસુની કહાની સાથે પાછો ફરીશ.

0: ગાલિબના અંતિમ સમયની કહાણીના તથ્યોનો આધાર ડોક્ટર મનસુખ સાવલિયા સંપાદિત દીવાને ગાલિબ પુસ્તક અને ડોક્ટર રઈશ મણિયાર અનુવાદિત ગાલિબનામા પુસ્તક પરથી લેવામાં આવ્યો છે. અમે તેમના અત્યંત આભારી છીએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક સમયની વાત છે, એક ગધેડો રહેતો હતો જે ધોબીની માલકીનો હતો. એ ગધેડાની દોસ્તી શિયાળ સાથે થઈ. ઉંમરમાં ગધેડો મોટો હોતા આદરથી શિયાળ તેને કાકાજી કહી બોલાવતો અને ગધેડો તેને ભત્રીજા કહી બોલાવતો. રાતના ફરવા નીકળતા બેઉ કાકડીના ખેતરમાં પહોંચ્યા. તેમણે તાજી કાકડી સ્વાદથી માણી. ત્યારબાદ સતત 2 અઠવાડિયા ગધેડો અને શિયાળ રોજ રાત્રે તાજી કાકડી ખાવા પહોંચી જતા. એક રાતે શિયાળે કહ્યું, કાકાજી, આ કેવી સરસ મજાની કાકડી છે, હું તો પોતાને રોકી જ નથી શકતો. ગધેડાએ જવાબ આપ્યો, હા ભત્રીજા, પણ ઉપર પૂર્ણ ચંદ્રના તેજથી આંજી રહેલા આકાશની સુંદરતા જોઈ મને તો ગાવાનું મન થઈ રહ્યું છે. શિયાળે વિનંતી પૂર્વક કહ્યું, પ્યારા કાકાજી, તમે એવું કશું નહીં કરતા. અગર ચોકીદાર તમને સાંભળશે તો આપણે મુશ્કેલીમાં સપડાઈ જશું. આપણે ચૂપચાપ આ કાકડીઓની મજા માણીએ. ભત્રીજા, એ એટલું સુંદર છે કે હું પોતાની જાતને રોકી નથી શકતો, કહેતા ગધેડાએ ગાવા માટે ઘડું ખંખેર્યું. શિયાળે ચેતવણી આપતા કહ્યું, આવી બેવકૂફી નહીં કરતા કાકા. તમને ખબર છે કે તમારો અવાજ સુરીલો નથી. તમારા ગાવાથી ચોકીદાર ગુસ્સે થઈ જશે.

આ સાંભળી દુબાયેલા અવાજમાં ગધેડાએ જવાબ આપ્યો, સંગીત અને સૂર વિશે તને શું ખબર? તને તો સંગીતની કદર કેમ કરવી એ પણ નથી આવતું. કાકાજી, હવે તમે ગાવાનું બંધ કરો, જરા સમજો, તમારા ગાવાથી આપણે મોટી તકલીફમાં પડી જશું. મને ખબર છે કે હું સારું ગાઉં છું. ભત્રીજા, તું બેસીને જરાક સાંભળ, તો જ તને ખબર પડશે કે હું સાચું બોલું છું. એટલે તમે દિલથી ગાજો. ચોકીદાર આવશે તો હું તમને તેની ચેતવણી આપીશ. ગધેડો જોરથી પોતાના કર્કશ અવાજમાં ગાય તે પહેલા જ શિયાળ ચોકીદાર આમે એ પ્રાણીની શોધમાં હતો જે તેની કાકડીઓ ચોરી

ઘરમાં આવતા જ પોતાને ખેંચતો ખેંચતો ગધેડો ખેતરની બહાર પહોંચ્યો, જ્યાં શિયાળ એની રાહ જોઈ બેઠો હતો. હસતા હસતા શિયાળ બોલ્યો, કાકાજી અભિનંદન, તમે મારી ચેતવણી કાને ધરી નહીં, તેનો ઇનામ તમને મળી ગયો લાગે છે. ગધેડાએ નિસાસો નાખતા ચીડાઈને કહ્યું, મને મારી મૂર્ખતા પર શોક કરવા મારા હાલ પર છોડી દે. ધોબીએ જ્યારે ગધેડાને જોયું તો એ ખીજાઈને બોલ્યો, આવા જખમી ગધેડાનું હું શું કરું, અને ત્યાંથી વયો ગયો. ગધેડો બોલ્યો, મારા સારા મિત્રની સલાહને નજરઅંદાજ કરી એ મારી મૂર્ખાઈ હતી, હવે હું મારી ભૂલની સજા ભોગવી રહ્યો છું.

વધારે ખરો ખજાનો, વાર્તાકાર અમિત ગર્ગ. એક દિવસ પીટરને ખજાનાનો એક નકશો મળ્યો. હે, હું સાહસ કરીને આ ખજાનો શોધી કાઢીશ, પીટર બોલી ઉઠ્યો. પીટર તો નીકળી પડ્યો, તે ખૂબ દૂર ચાલ્યો અને છેવટે એક જંગલમાં પહોંચ્યો. ત્યાં એને એક સિંહ મળ્યો. તું તાકાત વાળો અને બહાદુર છે, પીટરે સિંહને કહ્યું. શું તારે આવવું છે મારી સાથે ખજાનો શોધવા? સિંહ તૈયાર થઈ ગયો અને પીટરની સાથે જોડાઈ ગયો. જંગલ હતું ગાઢું અને અંધારિયું. પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધું. છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ગરુડ મળ્યું. તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું. તારે આવવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ. ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયો. પહાડ ઊંચો અને ખડકાળ હતો. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર, સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. ઠંડી હવાના સપાટા વાગતા હતા. સામે ઘાસનું અનંત મેદાન હતું. બધા ઘેટાને વળગી પડ્યા. તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો. છેવટે ચારે રણમાં પહોંચ્યા. ત્યાં એમને એક ઊંટ મળ્યું. તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો. પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ, કાચબો માની ગયો. અને પીટર, સિંહ, ગરુડ, ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે

0: માર એક ઘુવડ મળ્યું. ઘુવડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: તે ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામું જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે.

0: રેડિયો પાલનપુર, તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 96 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મયુરચંદ્ર રાજગોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ સંસ્કૃત.

0: हंसो हंस बको बकह,
1: हंसो हंस बको बकह।
0: मित्रों, આ સુભાષિતમાં બક એટલે કે બગલો અને હંસ એ બંનેની સમાનતા દર્શાવીને બેમાંથી કોણ વિલક્ષણ છે, ચડિયાતું છે, વિશેષ છે એના ગુણો પરથી દર્શાવવામાં આવ્યું છે. સમાનતા દર્શાવવા માટે શ્વેત શબ્દ પ્રયોગ કર્યો છે. બગલો પણ શ્વેત છે, બકહ અને હંસ પણ શ્વેત છે, આ બંનેમાં સમાનતા છે. તો આ બંનેમાં સમાનતા હોવા છતાં આ બેમાંથી ચડિયાતું એટલે કે શ્રેષ્ઠ વિલક્ષણ કોણ? તો બીજી પંક્તિમાં નીર ક્ષીર વિવેક એવો એક શબ્દ પ્રયોગ થયો છે. નીર એટલે જળ, ક્ષીર એટલે દૂધ. તો દૂધ અને પાણીમાંથી બંનેને અલગ કરવાની જે ક્ષમતા છે, દૂધ અને પાણીને અલગ અલગ કરવાની જે ક્ષમતા છે એ હંસને મળેલી છે. એ વિલક્ષણ તત્વ હંસમાં રહેલું છે. માટે બગલો ભલે શ્વેત હોય પણ એ હંસની સરખામણીમાં આવી શકતો નથી. અહીં વિવેક શબ્દ એ વ્યક્તિના વિલક્ષણ સ્થાનને, વિલક્ષણ તત્વને સૂચવે છે. વ્યક્તિ પણ કેટલીક બાબતોમાં સમાનતા કરતો હોય પણ જેનામાં કંઈક વિશિષ્ટ વિલક્ષણ તત્વ છે એવો વ્યક્તિ ચડિયાતો હોય છે. હવે મિત્રો, સરળ સંસ્કૃતમાં આજે આપણે કેટલાક ક્રિયાપદોનો એટલે કે ક્રિયા દર્શાવતા શબ્દોનો અભ્યાસ કરીએ. સામાન્ય રીતે આપણે વ્યવહારમાં જે બોલતા હોઈએ છીએ, ખાઉં છું, જાઉં છું, લખું છું વગેરે ક્રિયાઓ વર્તમાન કાળની ક્રિયાઓ છે, એમ આપણે એનો કાળ એટલે કે સમય અને સ્થિતિ દર્શાવતા હોઈએ છીએ. અથવા મેં આમ કર્યું એવું કહીએ તો ભૂતકાળ આપણે સમજીએ છીએ અને કરીશ એમ આપણે ભવિષ્યકાળ વિચારતા હોઈએ છીએ. આજે આપણે કેટલીક વર્તમાન કાળની ક્રિયાઓનો અભ્યાસ કરીએ. એના માટે સંસ્કૃતમાં કેટલાક સરળ શબ્દો છે.

0: અને સરળ પ્રત્યયો છે જે વર્તમાન કાળમાં આપણે કેવી રીતે વાત કરી શકીએ એનો આજે અભ્યાસ કરીએ. સામાન્ય રીતે જવું જાય છે એમ આપણે વર્તમાન ક્રિયા બોલીએ તો ગચ્છતી એવો એક શબ્દ પ્રયોગ થાય છે. આમાં ગચ્છ એ મૂળ આગળનું પદ છે જેને આપણે ધાતુ કહી શકીએ, તી એને પ્રત્યય કહેવામાં આવે છે વ્યાકરણના સંદર્ભમાં. એટલે કે કોઈક જતું હોય તો આપણે કહીએ ગચ્છતી. એ કોઈ યુવાન હોય, યુવતી હોય કે વાહન હોય. જેમ કે યુવક ગચ્છતી, યુવક જાય છે. બાલિકા ગચ્છતી, બાલિકા જાય છે. પિતા ગચ્છતી, માતા ગચ્છતી. એટલે કે કોઈ પણ વ્યક્તિ જવાની ક્રિયા કરતું હોય અને જતો હોય, જતી હોય તો આપણે કહેતા હોઈએ છીએ ગચ્છતી. આ જ રીતે બીજી કેટલીક ક્રિયાઓનો પણ આપણે ટી પ્રત્યય લગાવીને ઉપયોગ કરી શકીએ. ખાવા માટેનો એક શબ્દ છે ખાદ, એને આપણે ટી લગાવી દઈએ તો ખાદતી. એટલે કે કોઈ ખાતું હોય બાળક અથવા કોઈ મહિલા તો બાલક
1: ખાદતી,
0: ખાદતી
1: મહિલા ખાદતી.
0: હા, અહીં આપણને બહુ સરળ લાગશે કે જે બીજું આપણા સિવાય કોઈ વ્યક્તિ જે ક્રિયા કરતું હોય આપણા સિવાય એના માટે આપણે તી લગાવવું જોઈએ. હું ધાતુઓનો ઉલ્લેખ કરું જેને તમે તી લગાવીને બાલક, શિક્ષક, સહ એની સાથે જોડીને વાક્ય બનાવી શકો. જેમ કે લિખ, લખવું તો લેખક
2: લિખતી.
0: હા, હવે ગાયક છે, ગા ધાતુ છે, ગાય તો શું બનશે? ગાયક
1: લિખતી,
0: ગાયક ગાયાતી,
3: ગાયાતી,
0: ગાયક
2: ગાયાતી.
0: ખાદતી, લિખતી, ગાયાતી. હવે ધારો કે આપ સાંભળી રહ્યા છો તો એને કહેવાય શ્રુણોતી. છાત્ર
2: શ્રુણોતી.
0: હા, મારી વાત આપ સાંભળી રહ્યા છો તો તમે શ્રુણોતી, તમે સાંભળી રહ્યા છો. એમાં જો હું કહું કે આપ એટલે કે ભવાન શ્રુણોતી તો પુલ્લિંગ, અને ભવતી શ્રુણોતી તો
2: સ્ત્રીલિંગ.
0: એટલે કે ક્રિયા પુરુષ કે સ્ત્રી પ્રમાણે અલગ પડતી
1: નથી.
0: હવે હવે કેટલાક બીજા શબ્દો લઈએ. આપણે હું બોલી રહ્યો છું તો તમારા માટે અધ્યાપક બોલી રહ્યો છે તો આપ કહેશો અધ્યાપક
1: વદતિ.
0: અહીં વદ એટલે
2: બોલવું.
0: ક્રીડ એટલે રમવું. તો આપ બાળક રમી રહ્યો છે એમ કેવું હોય તો તમે કહેશો
2: બાળક ક્રીડતિ.
0: હા, હવે ઋષિ ક્રોધ ત્યજી રહ્યા છે એમ કેવું હોય તો
2: ઋષિ ક્રોધમ ત્યજતિ.
0: હા, જો માતા વાસણ ધોતા હોય અને પ્રક્ષાલન આપણે એને કહીએ, ધોવું એટલે પ્રક્ષાલન, તો માતા પાત્રમ
1: પ્રક્ષાલયતિ.
0: હા, પ્રક્ષાલયતિ. એવી જ રીતે ઉભા થવું હોય તો
1: ઉત્તિષ્ઠતિ,
0: ઉત્તિષ્ઠતિ, અને બેસવું હોય તો ઉપવિશતિ. આપવું હોય તો દદાતિ, પૂછવું હોય
2: પૃચ્છતિ,
0: લેવું હોય કઈક સ્વીકારવું હોય તો
2: સ્વીકરોતિ.
0: હવે આની આગળ આપણે જુદા જુદા શબ્દો લગાવીએ કે ભાઈ કૃષક સ્વીકરોતિ, ખેડૂત લે છે. રાજા દદાતિ, રાજા આપે છે. દદાતિ, દાનવીર દદાતિ, ભિક્ષુક સ્વીકરોતિ. તો આવા કેટલાક શબ્દો જે ટી લગાવીને આપણે બીજાની ક્રિયા દર્શાવી શકીએ છીએ અને આવા

0: પદોને આપણે ત્રીજો પુરુષ તરીકે વ્યાકરણની ભાષામાં ઓળખીએ છીએ. કેટલાક બીજા શબ્દો લઈએ. પીવું, પાન કરવું, તો પીબ છે. જલમ પીબતી, જલમ
1: પીબતી.
0: હા, તો યુવક જલમ પીબતી. હવે આપણે એને અભ્યાસ કરી શકીએ. ધારો કે ચાય પીવે છે, તો તમે વાક્ય બનાવી શકો,
2: યુવક ચાય પીબતી.
0: ખૂબ સરસ. રસ પીતા હોય, આમ્ર રસ, તો આપણે કહી શકીએ
1: બાલક આમ્ર રસમ પીબતી.
0: હા, કોફી પીતા હોય તો આપણે એમ કહી શકીએ મહિલા
1: કોફીમ પીબતી.
0: હા, એટલે કે પીબતી માટે આપણે જુદા જુદા જેના પાન કરવામાં આવતા હોય એની પાછળ પીબતી શબ્દ લગાવીને ક્રિયાપદ જોડીને વાક્ય બનાવી શકીએ.

0: કરી. હવે ધારો કે કોઈ શું ક્રિયા કરી રહ્યું છે એ આપણે પૂછવું હોય તો કરોતી એવો પ્રશ્ન બનાવી શકાય, અને એના પહેલા આપણે એને કિમ શબ્દ જોડવો પડે. ધારો કે આપણી સામે કોઈ સામે પ્રત્યક્ષ હોય અને શું કરી રહ્યા છે આપણને ખબર ના હોય તો આપણે એને પૂછીએ ભવાન કિમ કરોતી. જો મહિલા હોય તો આપણે પૂછીએ ભવતી કિમ કરોતી. તો કિમ કરોતી એટલે કે તમે શું કરો છો એવો આપણે પ્રશ્ન પૂછી શકીએ. કરોતી એટલે કે કરવું, પઠતી ભણવું, વદતી બોલવું, લિખતી
1: લખવું.
0: આવા કેટલાય ક્રિયાપદો બહુ સરળ રીતે આપણે ભણે છે, લખે છે, બોલે છે, એટલે કે લિખતી પઠતી વદતી વગેરે તી પ્રત્યય જોડીને બનાવી શકીએ. એ જ રીતે મિત્રો પોતાના માટે મી પ્રત્યય લગાવવો જોઈએ, અને એના પહેલા પોતાના માટે એટલે કે હું, તો હું ખાઉં છું, ખાદ એટલે કે ખાવું, અને તીની જગ્યાએ આપણે મી શબ્દ પ્રયોગ કરવાનો છે. પણ અહીં ધ્યાન રાખવાનું છે કે ખાદ મી નહીં પણ ખાદા મી બોલવાનું છે, એટલે કે અહમ ખાદામી. આપણે થોડો આ ઉમેરવાનો છે. લિખ એવો ધાતુ હોય, હું લખું છું એમ કેવું હોય તો લિખ સાથે આ ઉમેરી અને પછી મી લગાવવાનું છે, એટલે કે અહમ
2: લિખામી.
0: જો હું ગાતો હોઉં તો અહમ
2: ગાયામી.
0: પશ્ય એટલે કે જોવું, તો આપણે વાક્ય શું બનાવીશું?
2: અહમ પશ્યામી.
0: મિલ એટલે કે મળવું, આપણે વાક્ય બનાવી શકીએ અહમ
2: મિલામી
0: મિલામી. ક્ષિપ એટલે કે ફેંકવું,
1: અહમ ક્ષિપામી.
0: સ્મર યાદ કરવું,
2: અહમ સ્મરામી.
0: હા, અહમ શબ્દથી તો બહુ સરળ છે, પઠામી લિખામી વદામી ખાદામી હસામી
1: શૃણોમી
0: શૃણોમી
1: ત્યજામી.
0: હા, પણ આપણે અહમ બોલવું અને પાછળ મી પ્રત્યય લગાવવો જોઈએ. અને જો અહમ ન બોલીએ તો પણ મી પ્રત્યય લાગવાથી અહમ એવું ઓટોમેટિક આપોઆપ સ્પષ્ટ થઈ જતું હોય છે. છતાં આપણે જ્યારે સામાન્ય વ્યવહારમાં સંસ્કૃત બોલીએ ત્યારે અહમ ખાદામી, જ્યારે બીજો ખાતો હોય તો સહ એટલે કે પેલો ખાદતી અથવા પે.
3: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ એપિસોડ 20માં. પ્રિય પ્રોફેસર રુડોલ્ફ, મેં 1.5 વર્ષ અહીં ગાળ્યું તે દરમિયાન તમે સોંપેલું કામ ખોરંભાયું કહેવાય કે નહીં તે

તમે નક્કી કરજો. મને લાગે છે કે મેં તમને નિયમિત ડાયરી મોકલ્યા કરી છે, તે આપણી સમજૂતી મુજબનું કામ થયું કહેવાય. હા, અહીં આવીને મારે જે કરવું હતું તે થઈ શક્યું નહીં. મારું માનવ સંસાધન વિકાસનું કામ હું વિસરવા માંડ્યો છું. માણસને મેં રિસોર્સ તરીકે જોવાનું શરૂ કર્યું ત્યારે મેં મારી જાતને પણ રિસોર્સ ગણી હશે કે નહીં તેનો જવાબ અંદર અંદરથી નામાં જ મળે છે. મબલક માનવ સંપત્તિના પ્રદેશમાં આવીને સોનું શું કરી નાખવાની મારી ઈચ્છાઓ હતી, એનાથી કંઈક જુદું જ કામ થયું. એ મેં જે કર્યું છે એવું તો નથી, તો પણ મને એક જુદા જ પ્રકારનો સંતોષ થાય છે. બિલેશ્વરની નવરચના અને પુનઃસ્થાપના પાછળ આટલો સમય જશે તેવી કલ્પના તો મેં નહોતી કરી. હું અહીં આવ્યો ત્યારથી માંડીને આજ સુધી તહેસીલના આંટાફેરા, જિલ્લાની મુલાકાતો, આદિવાસીઓ સાથે ગામડામાં રખડપટ્ટી, હું કે વિષ્ણુ જંપીને બેઠા નથી. વિદ્યા અથાગ કામ કરતી અને લેતી રહી છે. આજે છેક તળેટીમાંથી પણ બિલેશ્વરના ઢોળા ઉપર રંગબેરંગી બગીચાઓ જોઈ શકાય છે. બળેલા અરણ્યો સાફ કરી તેને ખેતીલાયક બનાવીને ફૂલોની ખેતી કરનાર બિલેશ્વર આદિવાસી ખેત મંડળના સભ્યોએ, સરકારી લોકલ બોર્ડની શાળાના શિક્ષકે અને તેની પત્નીએ જે અથાગ કામ કર્યું છે તે પર્વતોના ઢોળા ઉપર લખેલું દૂરથી દેખાય છે. કુબેર બાગાન, ગ્વાલિયરના વેપારીઓ સાથે ફૂલોની નિયમિત ખરીદીના કરાર કરીને આજે જ આવ્યો અને હવે નર્મદા તટે પાછો જઉં છું. હું ગ્વાલિયર રોકાઈ ગયો એથી સુપ્રિયાનો પત્ર મને 3 દિવસ મોડો મળ્યો. લ્યુસી આવી છે તે જાણ્યા પછી તરત જ નીકળી પડવાનું મન થઈ આવ્યું. ગણેશ શાસ્ત્રીની ત્યાં સંગીત સમારોહ તો શરૂ થઈ ગયો હશે. મારું મન નર્મદાને ખોળે પહોંચી જવા તલપાપડ થઈ રહ્યું. વિદાય વેળાએ મને દુઃખ ન થયું, ન ઉદાસીનતાનો અનુભવ થયો. પહેલાં પણ આવી લાગણીના અનુભવો મને ન થતા, પરંતુ એ મારા કૌશલ્યને આભારી હતું. આજે જે થયું તે બિલકુલ સ્વાભાવિક, કશાય આયાસ વગરની મનસ્થિતિ લાગે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. થોડો વખત એકલું લાગશે, ગમશે નહીં, વિષ્ણુએ કહ્યું. પણ વિદ્યાએ સ્વસ્થતાથી વિદાય આપી, કહે, સારું કામ કરીને છૂટા પડવાનો પણ એક અનોખો આનંદ હોય છે. હવે મને દરેક પ્રસંગ આનંદ સ્વરૂપ લાગે તો નવાઈ નહીં, મેં જવાબ આપ્યો. વિદ્યા હસી અને બોલી, એવું શક્ય બનો. પછી એક ડબરો મને આપતા કહ્યું, પણ ભૂખ્યા પેટમાં આનંદ નહીં ટકે, આમાં દૂધી મકાઈના ઢીબરા છે. મેં તેના હાથમાંથી ડબરો લઈને જોડીમાં મૂક્યો. ટ્રેક્ટર તૈયાર કરાવીને હું ધોરી માર્ગે પહોંચ્યો. ત્યાંથી સરદારજીની ટ્રકમાં હિની નાલા પહોંચતા સાંજ પડી ગઈ. ટ્રકમાંથી ઉતરી અડધો કલાક ચાલ્યો કે નર્મદાની કિનારે જે સ્થળે અમે બંગાને અગ્નિ દાહ દીધો ત્યાં આવીને ઊભો છું. બંગા યાદ આવવા સાથે મન ઉદાસ થયું. માનવ જીવન ખૂબ કિંમતી છે કહીને જીવનમાં આગળ ને આગળ ધપવા, એક લક્ષ્ય નિર્ધારિત કરીને તેને પામવા મથતા રહેવા મેં મારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે. તેમ કરતા મારા મનમાં એક સ્પષ્ટ અર્થ રહેતો કે જીવનમાં કંઈક પામવું એટલે સત્તા, સંપત્તિ, કીર્તિ કે સામાજિક સંબંધોમાં દરેકમાં બને તેટલા અવલ સ્થાને રહેવું. આજે આ શાશ્વત વહી રહેલી રેવાના ખડકાળ કિનારે જિંદગીમાં પ્રથમ વખત મારા મનમાં જીવવાનો અર્થ ઘૂંટ બનતું જાય છે. જીવન શું છે, તેનો અર્થ શું છે, સાર્થકતા સામા છે, તે સાથે જ ઉઠે છે એક પ્રશ્ન, આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે. કદાચ દરેક વ્યક્તિની આ શોધ છે. આ શોધ લઈને માણસ જન્મે છે. કોઈ ફિઝિક્સ દ્વારા, કોઈ ધર્મના માર્ગે, કોઈ જેને અધ્યાત્મ કહેવાય છે તે અકળ માર્ગે પણ પોતાની શોધ કર્યા જ કરે છે. ક્યાંય સુધી હું એ જ સ્થળે બેઠો રહીને વિચારે ચડી ગયો. સંધ્યા ઢળી ગઈ, વૈશાખ પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો. પછી ચાંદની રાત્રે હું નર્મદાના ખડકાળ વેરાણ કિનારા પર ગણેશ શાસ્ત્રીના નિવાસ તરફ આગળ વધ્યો. આ એકાંત અસુમસાન પથ્થરો, ખળખળ વહી જતી નર્મદા અને ઉજ્જવળ બનતું જતું આકાશ. થોડો ચાલ્યો કે મેં નર્મદાના જળમાંથી બહાર આવતા બે કંગાળ ક્રૂશ શરીરોને જોયા. રાત્રિના બે પ્રહરે વીતી. નદીમાં જાળ નાખીને જે કંઈ મળે તેનાથી પેટની આગ બુઝાવવા નીકળેલા આ માનવીઓ પાસે આવ્યા ત્યાં સુધી સ્ત્રી પુરુષ તરીકે જુદા ઓળખાયા નહીં એટલા દુર્બળ. મને જોઈને તેમણે અકારણ ખુલાસો કર્યો, મછલી. બંને એકબીજાને આડસે ઊભા રહેવાના પ્રયત્ન કરતા હતા. માત્ર લંગોટ ભેર ઉભેલા બે ઉહાડ પિંજરોને મેં કહ્યું, બેસા, ખાવાનું આપું છું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. વિદ્યાએ સાથે બંધાવેલા મકાઈના ઢેબરામાંથી મેં ત્રણ સરખા ભાગ કર્યા. ત્યાં પથ્થર પર જ મૂકીને અમે ખાવા બેઠા. પેલી સ્ત્રી દૂર જઈ એક પાંદડું સુધી લાવી પોતાના ભાગમાંથી બે ઢેબરા કાઢી પાનમાં વીંટાળીને અલગ મૂક્યા. પછી પોતાનો ભાગ ખાવા બેઠી. ખાઈ રહ્યા એટલે તે બંનેએ મને પૂછ્યું, જાવે? મને થયું કે મેં ખવરાવ્યું તે કારણે આભારવશ તે મારી રજા માંગે છે. મેં નફકરાઈથી કહ્યું, હા જાઓ. પુરુષ જવા વળ્યો પણ પેલી સ્ત્રી ગઈ નહીં. તેણે ફરી પૂછ્યું, જાવે કા? ક્ષણભર મને નવાઈ લાગી. પછી હા હા કહ્યું ને, જાઓ. કહેતો હું મારા રસ્તે પડ્યો. થોડે આગળ જઈને મેં નર્મદામાં સ્નાન કર્યું. સંગીત સમારોહ શરૂ થવામાં હશે. એ સ્થળ હવે દૂર નથી. ચંદ્રમાથે આવશે ત્યાં સુધીમાં પહોંચી જવાશે એ વિચારે કપડાં સુકાય ત્યાં સુધી મેં પથ્થરની છાંટ પર લંબાવ્યું. જાગ્યું ત્યારે 12:15 થયા હતા. જલ્દી જલ્દી કપડાં એકઠા કરીને મેં પગ ઉપાડ્યા. રહી રહીને મારું મન વિચારે ચડી જતું હતું. નાનપણમાં જોયેલી એક નદી વર્ષો બાદ ફરી જોઈ. તેના વિશે વાતો સાંભળી ધીમે ધીમે તેનો પરિચય પામ્યો. તેની પરિક્રમાએ નીકળેલા જનોને જોયા. આજે નીરવ એકાંતે તેના કિનારે ચાલ્યો જાઉં છું. આગળ કશું વિચારું ત્યાર પહેલાં સમારોહ સ્થળેથી વહેતા વાંસણીના સૂરે મને ઝાલી લીધું. હું સમારંભના સ્થળે પહોંચીને રેલિંગ પાસેથી ઉપર ગયો ત્યારે સામેના મંચ ઉપર એક યુવાન કલાકાર વાંસળી બાજુ પર મૂકીને સભાજનોને હાથ જોડતો હતો. શ્રોતાઓએ તાળીઓથી સંગીતકારનું અભિવાદન કર્યું. આ અરણ્યમાં આવવા જવાની અગવડ જોતા શ્રોતાઓની સંખ્યા ઘણી કહેવાય તેવી હતી. શાસ્ત્રીય સંગીત સાથે મારો લાંબો નાતો નથી. ગણેશ શાસ્ત્રી વગાડતા અને મને શીખવતા, વાતો કરતા તે પૂરતું મારું જ્ઞાન. પણ અહીં સુધી આવતા મેં જે વાંસળી વાદન સાંભળ્યું તેના પરથી આ 2 દિવસ અહીં કેટલું મધુર વાતાવરણ સર્જાયું હશે તેની કલ્પના હું કરી શક્યો.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. મારી નજર મંચ પાસે સુપ્રિયાને અને લ્યુસીને શોધી વળી, પણ તે બેમાંથી કોઈ દેખાયું નહીં. હું જ્યાંથી ઉપર આવ્યો ત્યાં પગથિયા પાસે જ રેલિંગને અઢેલીને બેઠેલા ગંડુ ફકીર પર મારી નજર પડી. મેં ફકીર સામે જોઈને સહેજ સ્મિત આપ્યું. તેને કોઈ પ્રતિભાવ ન દર્શાવ્યો. મને થોડું અપમાન લાગ્યું. એટલામાં મંચ પર આવીને એક જેફ વયના કલાકાર જેવા લાગતા માણસે કહ્યું, અલીબક્ષ, અબ આપ સમાપન કીજીએ. આ સાંભળીને ગંડુ ફકીર ઊભો થયો. મારા મનમાં સહેજ કચવાટ થયો. એક તો હમણાં જ તેને મારી ઉપેક્ષા કરી તેવું મને લાગેલું, અને બીજું પેલો મહુડીવાળો પ્રસંગ હું ક્યારેય ભૂલી શકું તેમ નહોતો. આવા ઉત્કૃષ્ટ સમારોહમાં આવા ગાંડા ગીલા મહુડી પીવાવાળાને મંચ પર જે આદરથી બોલાવાયું તે મને બહુ યોગ્ય ન લાગ્યું. હું ત્યાં રેલિંગ પાસે જ સમારોહનું સમાપન ગાન સાંભળવા બેસી રહ્યો. ફકીર મંચ પર ગયો એટલે પેલા કલાકારે તેમને નમન કર્યા, પણ તેના કંઈ ઉત્તર આપ્યા વગર ફકીર સીધો આગળ આવ્યો અને બેઠો. તેણે પોતાના સાથીઓ

પાછળ તંબુરો લઈને બેઠેલા યુવાન અને તબલા વાદકને હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કર્યા. મને મનમાં સહેજ હસવું આવ્યું. ગંડુ ફકીરે શરૂઆત કરી. મેં હું બંદા તેરા, મેં હું આશિક તેરા, મેં તો દીવાના હું, મેરે સિજદો કા ક્યા. મેં નમાજી બનું યા શરાબી બનું, બંદગી મેરે ઘર સે કહાં જાયગી. અસાંભળતા જ હું સ્તબ્ધ થઈ ગયો. તેને આગળની એક કડી ગાઈ, પણ મારું મન તો હજી મેં નમાજી બનું યા શરાબી બનું સુધી જ જઈ શક્યું હતું. શ્રોતાઓમાંથી વાહ વાહ ક્યાં બાત કહીના શબ્દો ઉઠ્યા. મારા ગળામાંથી હરફ પણ નીકળી શકે તેમ નહોતું. હવે ફકીરે ગાયન આરંભ્યું. એક અલગ છટા, એક અલગ મસ્તી, તબલા અને માનવકંઠની આવી અદ્ભુત લીલા મેં અગાઉ ક્યાંય જોઈ નથી, અગાઉ ક્યાંય સાંભળી નથી. ભૈરવી તેની ચરમસીમાએ વાતાવરણમાં વ્યાપી રહી. મારા સહિત તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો ભાઈ નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. માત્ર નર્મદા પોતાના સહજ વહેણી ખળખળ વહી રહી હતી. અમારી મુગ્ધતા તૂટી ત્યારે ફકીર ઊભો થઈને શ્રોતાઓને પગે લાગ્યો. અમે બધાએ તેની સામે હાથ જોડ્યા. સુપ્રિયા, ફકીરે કહ્યું. એને આગળની હરોળમાંથી ઊભી થઈને સુપ્રિયાને મંચ પર જતી મેં જોઈ. છોરી, ફકીરે કહ્યું, હર સાલ યે કરું, અલગ અલગ ઠિકાનો પે કરું, મગર કરતી રહું. કહીને ગંડુ ફકીર મંચ પરથી ઉતરીને જવા લાગ્યું. ત્યાં ગણેશ શાસ્ત્રીએ તેને રોક્યો. આવેલા દસેક કલાકારોને મંચ પર નિમંત્રીને ગણેશ શાસ્ત્રીએ દરેકને શાલ ઉઢાડી પુરસ્કાર આપ્યો. બધા યુવાન કલાકારોએ ગણેશ શાસ્ત્રીને પ્રણામ કર્યા. ફકીરને પણ શાલ ઓઢાડાઈ અને પુરસ્કાર આપીને ગણેશ શાસ્ત્રી નીચા નમીને ગંડુને પગે લાગ્યા. ગંડુ બે ડગલા પાછળ હટતા

બોલ્યો, પાગલ હૈ ક્યા? અને મંચ પરથી ઉતરીને ચાલ્યો ગયો. હું સુપ્રિયાને મળવા અને લુસુને શોધવા ઉત્સુક હતો ત્યારે ગણેશ શાસ્ત્રી પેલા જેફ કલાકારને કહેતા સંભળાયા, આપ જિસકી આરાધના કરતી હૈ ઓર મેં જિસકી પૂજા કરતા હું ઉસકા દોસ્ત હૈ વો. ગણેશ શાસ્ત્રીની આ વાત તે સાંભળી શક્યો હોત તો તેને ઘણા પ્રશ્નોના ઉત્તર મળી આવત. ભક્ત ભગવાન સેવક સ્વામી પામર પરમનો છેદ ઉડાડી દઈને આવી મસ્તીભરી સીધી મૈત્રીનો સંબંધ કદાચ તેના પ્રશ્નોનો ઉત્તર બનત. આ દેશની સંસ્કૃતિના પાયામાં શું છે તેની શોધમાં એક મહત્વની કડી તેને મળત. બ્રહ્મ સાથેનો આવો સીધો સરળ પ્રેમ કરવાનો, લડવા ઝઘડવાનો, રિસાવા મનાવવાનો, હા લડા ગાઈને ઘોડીએ હિંચોળવાનો સંબંધ આ પ્રજાને એક દોરે બાંધી રાખનાર અદ્રશ્ય દોરનો એક તાંતણો છે તેવું તે વિચારી શકત. બંદગી મેરે ઘર સે કહાં જાયેગી ની ખુમારી લઈને ફરતા સૂફીઓ, ના મેં કોઈ ક્રિયાક્રમ મેં નો સંદેશ શાળ પર વણી રહેલા મહામાનવો. અંતે તો હેમનું હેમ બોલીને તમામ ભેદભાવ ભૂલીને સચરાચરને ભાવીને રખતા માનવ રત્નોનો આ પ્રજા પર મોટો ઉપકાર છે. હજારો વર્ષની સંસ્કૃતિને જીવતી રાખવાનું કૌવત આ પ્રજામાં સિંચવાનું કામ આવા જાણ્યા અજાણ્યા અનેક નામોએ કર્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ટોળા વચ્ચેથી પસાર થઈ હું સુપ્રિયા પાસે ગયો. આવી ગયા. સુપ્રિયાએ મને આવકાર્યું. ગણેશ શાસ્ત્રી હજી મહેમાનોથી વીંટળાયેલા હતા. લ્યુસી, સુપ્રિયાએ આજુબાજુ જોઈને બૂમ પાડી. થોડે જ દૂર કોઈ યુવાન કલાકાર સાથે વાતો કરતી લ્યુસીએ અમારી તરફ જોયું. પૂર્ણપણે ભારતીય વસ્ત્રોમાં સજ્જ, માથે ઓઢીને ઊભેલી કન્યાને જોઈને ઘડીભર હું માની ન શક્યો કે તે લ્યુસી છે. પેલા કલાકારની રજા લઈને લ્યુસી લગભગ દોડતી આવી, મારો હાથ પકડીને કહે, કેમ છો? પછી કહે, શોધી કાઢ્યા ને તમને આ જંગલો વચ્ચે. મજામાં. મેં કહ્યું, તું કેમ છે? તારા ડેડી કેમ છે? તમે લોકો વાતો કરો, હું મહેમાનોની વ્યવસ્થા પતાવીને આવું, સુપ્રિયાએ કહ્યું. અમે પણ આવીએ છીએ. હું અને લ્યુસી એકસાથે બોલ્યા. કલાકારો માટે પાક્કા રસ્તા સુધી પાલખી અને ત્યાંથી બસની વ્યવસ્થા કરાઈ હતી.

શ્રોતાઓ પાકા રસ્તા સુધી જવાય છે તો ટ્રેક્ટરમાં જઈ શકાશે. જે લોકો રોકાઈ જવાય છે તેમને સમિયાણા તળે સુવાની વ્યવસ્થા કરાશે તેવી જાહેરાત કરીને અમે કામે વળગ્યા. લ્યુસી સાથે જ હતી. વચ્ચે વચ્ચે અમે ઘણી વાતો કરી, તેના ઇજિપ્ત પ્રવાસની, મારા અહીંના બિલેશ્વરના બગીચાઓની, તેના ડેડીની અને આશ્રમની. આશ્રમનું કામ જોઈને લ્યુસીના મનમાં ઉઠેલા પ્રતિભાવોની 1.5 કલાક વ્યવસ્થામાં ગયું. જેઓ રોકાયા હતા તેમના ઘણાએ તો શમિયાણા તળે જગ્યા શોધીને લંબાવી પણ દીધું. શાસ્ત્રીજી નવરા પડ્યા એટલે હું તેમની પાસે ગયો. તેમણે પ્રણામ કર્યા. થોડો મોડો પડ્યો નહીં? શાસ્ત્રીજીએ મારો ખભો થાબડતા કહ્યું. મેં માત્ર હસીને પ્રત્યુત્તર વાળ્યો. હવે આરામ કરું, શાસ્ત્રીજીએ અમને બધાને ઉદ્દેશીને કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટલે કી તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. તમે કંઈ ખાધું છે? સુપ્રિયાએ મને પૂછ્યું. વ્યવસ્થા છે? હા, મેં કહ્યું. વિદ્યાએ ટિફિન આપેલું. સવારે મળીએ કહીને અમે છૂટા પડ્યા. હું ગણેશ શાસ્ત્રીના કમરામાં ગયો. શાસ્ત્રી સૂઈ ગયા હતા. મેં નીચે જ ચટાઈ પાથરીને લંબાવ્યું. રાતની સવાર થવામાં કંઈ વાર ન હતી. ગણેશ શાસ્ત્રીના ખભે જનોઈ ન જોઈને મને

વવાઈ લાગી. એકાદ કલાકમાં તો અમે ઉઠી ગયા. સૂર્યોદય થવામાં હતું. શમિયાણું લગભગ ખાલી હતું. કેટલાક માણસો નર્મદા સ્નાન કરીને તૈયાર થયા હતા. એક તરફ નાસ્તાનું અને ચાનું ટેબલ ગોઠવેલું હતું. ત્યાં થોડા માણસો ટોળે વળીને નાસ્તો કરતા હતા. લ્યુસી અને સુપ્રિયા રેલિંગને ટેકે ઊભા ઊભા વાતો કરતા હતા. ઉઠીને હું મારું સામાન સુપ્રિયાને ઓડીમાં લઈ ગયો અને નર્મદાના કિનારા પર નાહવા ચાલ્યો. ઉપરથી લ્યુસી અને સુપ્રિયાએ મારા સામે હાથ હલાવ્યા. મેં તેમને નદીમાં નાહવા નિમંત્રણ આપતી સંજ્ઞા કરી. તે બંને જણે ઈશારાથી સમજાવી કે બંને ક્યારનું એ નાહી લીધું છે. નાહીને બહાર આવ્યો પછી ભીના કપડાં લઈને ઉપર ચાલ્યો. એકાદ બે જણ સિવાય કિનારા પર કોઈ રહ્યું નથી. ઉપર ગયો તો મોટા ભાગના લોકોએ વિદાય લઈ લીધી હતી. સુપ્રિયા અંદરની બાજુ કંઈક કામે વળગી હશે. લ્યુસી એકલી રેલિંગ પાસે ઊભી ઊભી નર્મદાને નીરખી રહી હતી. અહીં બધે પથ્થરો જ છે, રેતી ક્યાંય નથી, લ્યુસીએ મને પૂછ્યું. થોડી આગળ નદીની વચ્ચે રેતીનો ટાપુ છે. મેં કપડાં રેલિંગ પર સૂકવતા જવાબ આપ્યો. પાણીમાં થોડું ચાલીને જવું પડે, પણ સ્થળ સરસ છે. જવું છે? લ્યુસી થોડું વિચારીને કહે, તમે કામમાં ન હોય તો ચાલો. તો તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા

મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું લઈને આવું છું ગુજરાતી ભાષાની કેટલીક અદ્ભુત અને ખાસ કરીને જો એ રચનાઓ આપણા શહેર, આપણા વિસ્તારના કોઈ કવિ કે લેખકે લખી હોય તો એને ચોક્કસપણે તમારા સુધી પહોંચાડવા. આ વાર્તાઓ, આ કવિતાઓ અને આ સાહિત્ય થકી આપણે આપણી ભાષાનું સંવર્ધન કરીએ. આપણી ભાષામાંથી હકારાત્મક વાતો કે જે જીવનને આગળ સુધી ધપાવવા માટે, આવનારી આપણા જીવનની મુશ્કેલીઓને સામે ટકી રહેવા માટે જો આપણને જોમ પૂરું પાડતી હોય તો શા માટે મારે ન વહેંચવી જોઈએ? ચોક્કસથી વહેંચવી જ જોઈએ. અને ક્યારેક મિત્રો સાથેની વાતમાં, આપણા સૌના જીવનમાં કેટલાક પ્રસંગો વિશેની વાત મારા કાનમાં અથડાય ત્યારે એ પ્રસંગો અને એ વાતોને ખેંચી લાવવા માટે હું આ સાહિત્યનો સહારો લઉં છું. પણ તમને સૌને પણ એમ થતું હશે કે આ સાહિત્ય માત્ર તમારા મુખેથી શ્રવણ કરીને નહીં, પરંતુ કેટલીક અમારી પસંદગીને જે અનુકૂળ હોય તેવી કેટલીક કૃતિઓ હોય, કેટલાક પુસ્તકો હોય, તો એનું વાંચન કેવી રીતે કરી શકાય? અથવા આજના જીવનમાં આ વાંચનને આજે સબળ બનાવવું જરૂરી છે અને છતાં પણ એમાં બદલાવ આવ્યો છે તો એ વિશેની વાતો પણ આપણે કરવી જોઈએ. તો આજના એપિસોડમાં હું કોઈ નવા પુસ્તકની વાત નથી કરવાનો, પરંતુ આવનારા અઠવાડિયે જે નવા પુસ્તકની શરૂઆત કરીશ એ પહેલાં આપણે જે વાંચન છે, જે પુસ્તકો છે, જે સાહિત્ય છે, ક્યાંથી, કેવી રીતે અને શા માટે એની પાછળ આપણે થોડોક પણ સમય આપવો જોઈએ એ વિશેની એક નાનકડી ચર્ચા આ થોડી થોડી ક્ષણોમાં, એટલે કે આપણી જિંગલોમાં આપણે કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો તમને મળીશ અને આજે આપણે વાત કરીશું વાંચનની. આ વાંચન ક્યાંથી થઈ શકે, કેવી રીતે થઈ શકે અને આપણા હૈયાથી બીજા મિત્રોના હૃદય સુધી પહોંચાડવામાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ તે વાતોને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

અત્યારના સમયમાં મોબાઈલ યુગમાં, ટીવીના યુગ પછી આ યુગમાં બધા ઇન્ડિવિજ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે મોબાઈલ પર બેસીને ઘણું બધું વાંચન તો કરે છે, કોટેશન છે, ભલે ને રીલ્સ દેખતા હો તો એમાં લખેલા લખાણ પણ જુઓ છો, અને એમાં ચિત્રપટ ઉપર આવતી એ રીલ્સને પણ તમે વાંચનની પ્રક્રિયાથી દૂર એટલે કે શબ્દોને અક્ષરોમાં નહીં તો સંગીત અને દ્રશ્યો સ્વરૂપે એના શબ્દોને માણો તો ચોક્કસથી છો. એટલે આપણી વિચારધારાની સુંદરતા નથી ક્યાંય દૂર થઈ, પરંતુ એના વાંચનનો પ્રકાર બદલાયો છે. હવે એ વાંચનનો પ્રકાર પાછો લાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, જેમ કે પુસ્તક પરબ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ મેળાવડાઓ. આપણે પણ આપણા રેડિયો થકી પણ સુંદર મજાના પુસ્તકો વિશેની વાત કરીએ છીએ, જેથી તમે એ લેખકના બીજા પુસ્તક વાંચવા માટે એડમાયર થાઓ. અને એની સાથે સાથે આપણે ત્યાં પણ એટલે કે વાંચન વિચાર વર્તુળ, કે જેમાં જે મિત્રોએ પુસ્તક વાંચ્યા છે એ પોતાના વિચારોને શેર કરે છે, એ પુસ્તક વિશેની નાનકડી વાત કરે છે અને તમારા હૃદયને સ્પર્શે, તમારી અભિરુચિને અનુકૂળ એ પુસ્તક હોય તો ક્યાંથી મળી શકે, અથવા એ પુસ્તક કયું છે એ જાણી અને તમે એ વાંચન પ્રક્રિયામાં જોડાઓ, એટલા માટે આપણે પણ પ્રયાસ કરીએ છીએ. આપણે પણ બનાસકાંઠાની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી આપણી બનાસકાંઠાની તળપદી ભાષા અને ગુજરાતી ભાષાનું સંવર્ધન એટલે કે સંરક્ષિત કરવા માટે, કારણ કે ઘણા બધા શબ્દો એ અંગ્રેજીના આપણી ભાષામાં આવી જાય અને એ સ્વાભાવિક છે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ આપણા મૂળ શબ્દો આપણે ન ભૂલી જઈએ એ માટે પણ સતત પ્રયાસ કરવા માટે વાંચન જરૂરી છે, વિમર્શ જરૂરી છે, અને શ્રવણ દ્વારા એટલે કે સાંભળવાથી પણ આપણે પેઢી દર પેઢી આ ગુજરાતી સાહિત્યને વધારી શકીએ છીએ. સાહિત્યને વધારવા કરતાં સાહિત્યને એકબીજાને સોંપતા જવું મૂડી સ્વરૂપે, સંપત્તિ સ્વરૂપે, એ વધારે જરૂરી છે, અને એ પ્રયાસ રેડિયો પાલનપુર સતત કરે છે. તમે પણ જોડાઓ તમારા અભિપ્રાય થકી, તમારા વિચારો થકી, અને અમારા આ કાર્યક્રમને સાંભળીને બીજાને સાંભળવા

પ્રેરિત કરતા રહો, એ જ મારી અપેક્ષા છે. વાતને આગળ વધારીશ, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાંચનનો આ વિચાર જ્યારે પણ હું હમણાંથી કોઈ અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ કરું છું ત્યારે નવા મિત્રો હંમેશા કેટલીક બાબતો સાથે મારી સાથે ચર્ચા કરે છે કે અમે મોબાઈલમાં પણ રીડિંગ કરીએ છીએ, કમ્પ્યુટરમાં પણ કરીએ છીએ, અમને પુસ્તક ગમે છે પણ એ કાગળ કે પાના ઉપર નહીં. પણ મારે એમને કહેવું છે કે તમે એ વાંચો છો એ મને ગમશે, ગમે છે અને ગમતું રહેશે, મને કોઈ વિરોધ નથી. પણ કાગળનો સ્પર્શ એ જુદી વાત છે. કાગળ પર છપાયેલા અક્ષરોમાં એ સહી ભલે ને કાળી અને વાદળી રંગની ડિબાંગ, એમાં ઘેઘૂર રંગ છે કે જેમાં આપણે ડૂબીએ તો બહાર ના આવીએ, પણ એની છાપ જે છે ને એને સ્પર્શીએ તો ભલે ને ઉપસેલા અક્ષરો નથી, પરંતુ આંખ સમક્ષ વાંચન કરીએ ત્યારે આંખો દ્વારા એ આપણા હૃદય અને લાગણીમાં ઉતરે છે. ત્યારે મનમાં ચોક્કસથી રાત્રે સ્વપ્નમાં કે પછી જ્યારે હળવાશની પળો હોય ત્યારે એ વાંચનના શબ્દો તમને ઢંઢોળે છે, પીછાણે છે, તમારા પ્રસંગો સાથે એને જોડે છે. અને એ જ તો લેખકની કવિની ફળશ્રુતિ છે કે એના શબ્દો એને ભલે ગમે તે લાગણીમાં, પોતાની લાગણીમાં વ્યક્ત કર્યા હોય, પણ સચ્ચાઈથી સાચી રીતે શબ્દોના ચયન દ્વારા એકદમ પ્રસ્તુત કર્યા હોય ત્યારે પુસ્તકના પાના પરની એ જે છબી છે, જે ચિત્રણ છે, તમારી જેમ રીલ્સ છે એમ પાનું ફરે અને તમે થોડીક મિનિટો બાદ એ વાંચન કર્યા બાદ એ રીલ્સને બીજાને કહેવા માટે તત્પર થાવ, એ લખાણનો પ્રયાસ ત્યારે સાર્થક નીકળે છે. અને એવા ઘણા લેખકો છે કે જેમના પુસ્તકને એકવાર વાંચ્યા પછી એ જ લેખકની એ જ વિચારધારાને વાંચવાની ઈચ્છા થઈ જાય છે અને પછી એ જ વિચારધારાની અંદરથી બીજી વિચારધારા જે સમોવડી મળે અને તમારું વાંચન વધે છે. જેમ રીલ્સ ખેંચી જાય છે પણ એ આંગળીના ટેરવામાં થોડી ક્ષણોમાં મજા લઈ આવે છે, પણ એ થોડી ક્ષણો યાદ રહેતી નથી. જ્યારે પુસ્તકનો સ્પર્શ એ તમારા હૈયા સુધી પહોંચે છે, પુસ્તકને તમે તમારી પથારીમાં મૂકીને સૂઈ જાઓ છો, ટેબલ પર સતત હોવાથી તમારી આંખો સમક્ષ સતત આવતું રહે છે, એના કાગળનો સ્પર્શ, એ પુસ્તકની સુગંધ, એનો અહેસાસ અને રૂમમાં એ ઊભા થતા પાત્રો તમને એ અનુભૂતિ કરાવે છે કે જીવન કેટલું સુંદર છે. આ અનુભવ સતત ન લઈ શકાય પણ ક્યારેક તો લેવો જોઈએ. ઘરમાં એકાદ બે પુસ્તકનો વસવાટ હોવો જોઈએ. જો તમે અબોલા પ્રાણીઓ અને પક્ષીઓને ઘરમાં રાખીને એનો રખરખાવ કરી શકો છો તો આ પુસ્તકને તો માત્ર લાવીને મૂકવાનું છે, પછી એ એનું કામ કરશે અને તમારી આંખોને હૈયું એની જોડે દોડશે અને તમે એના પાના ફેરવશો અને એ પુસ્તકને ગિફ્ટ પણ આપશો અને ઘણા બધાને વાંચીને સંભળાવશો પણ ખરા, એની મને ખાતરી છે. તો આજની આ ક્ષણોની વાતમાં હું એમ કહેવા માગું છું કે પુસ્તક કાગળ સ્વરૂપનું તમારા ઘરમાં તો હોવું જોઈએ, ભલે ને તમને મનગમતા વિષયનું હોય, રસોઈની રેસિપી હોય, રમતોની વાત હોય, કોઈનું જીવન ચરિત્ર હોય, અને ભલે છેલ્લે કશું જ ન મળે તો રામાયણ, ભજન કે ગીતા, આનું પણ પુસ્તક હોવું જોઈએ. પુસ્તક વસવાટ કરશે તો પછી જુઓ કે આ નિર્જીવ પુસ્તક કેવી રીતે સજીવ બનીને એના પરિવારને મોટું બનાવે છે. આ પ્રયોગ પણ કરવા જેવો છે, નુકસાન તો છે જ નહીં. આશા રાખું કે તમે પ્રયોગ કરશો, પુસ્તકને વસાવશો. મળીએ છીએ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બાળકો સાથે હંમેશા પ્રશ્ન છે આપણને કે હવે આપણી સાથે વાત નથી કરતા, સમય નથી આપતા. આપણે સમય આપીએ કે ના આપીએ, આપણી સાથે જીદ કરે, આપણે વડીએ તો પણ થોડો સમય તો આપવાના જ છીએ, કારણ કે આપણે વહાલી છીએ, માં અને બાપ છીએ. પણ એવું થતું નથી. એ મોબાઈલમાં લઈને બેસી જાય છે, થોડોક સમય નીચે જાય છે, મિત્રો સાથે જાય છે તો પણ મોબાઈલની ગેમ રમે છે, ને હવે જતા નથી, ઘરમાં રહે છે, અમારી આંખો સમક્ષ રહે છે, પણ એમની આંખો બગડી રહી છે. તમને અહેસાસ છે પણ કોઈ વિકલ્પ નથી. ત્યારે મારું હૈયું એમ કહે છે કે પ્રથમ તો તમે પુસ્તકને વસાવો છો, ત્યારબાદ એ પુસ્તકને વાંચો છો, અને ત્રીજા ક્ષણમાં વાંચતી વખતે એ પુસ્તકને બોલો છો જેથી બાળક સાંભળે છે. જો રાત્રિ દરમિયાન બપોરના નિંદ્રા અવસ્થા

આવવાની તૈયારી હોય તે સમય એટલે કે 2-3 બપોરનો, અને રાત્રે તમે સુવા જ્યારે પથારીમાં જાઓ ત્યારે પુસ્તક વાંચો, બાળકો સાથે ભલે ને મોબાઈલ લઈને બેઠા હોય, કંઈ રમતા હોય, પણ તમે પુસ્તકના શબ્દોને બોલવાની શરૂઆત કરો. અને ક્યારેક અભિરુચિ બાળકોની કેળવાય તેવા પુસ્તકની વાર્તાઓ જે તમને પણ આજે બાળપણમાં લઈ જશે. તમને પણ બાળ વાર્તાઓ ગમે છે, તમે પણ આજે એ બાળકોની વાર્તાઓને યાદ કરો છો, તો એ વાર્તાઓને વાંચશો ને એટલે એ બાળકોના કાનમાં એ શબ્દો પડશે. તમે માત્ર 2 દિવસનો પ્રયોગ, કેટલો બધો લાંબો તો મેં કહ્યો જ નથી. આજે બાળકો સાથે બેઠા હોય અને તમે પુસ્તક વાંચો અને અડધો કલાક કલાક એ તમારી સાથે નહીં જોડાય, બીજા દિવસે વાંચો, પછી ત્રીજા દિવસે મને 100%ની ખાતરી છે કે તમને કહેશે કે મમ્મી તમારે પુસ્તક, પપ્પા તમારે પુસ્તક વાંચવું નથી, હું પણ આવી જાઉં છું મોબાઈલ લઈને. તમને થશે કે મોબાઈલ લઈને આવે છે, આમાં નવું શું, એ તો રોજ એ કરે છે. ના, તમે પુસ્તક વાંચો છો એ તરફ એનું ધ્યાન ગયું, એ શબ્દો અથડાય છે, અને જોજો ને એ ત્રીજા ને ચોથા દિવસે તમારી પાસે બેસીને એ પુસ્તકની વાર્તાને વાતોને સાંભળશે. પુસ્તકમાં ક્યારેય એવા કોઈ સવાલો અને એવી ફિલિંગ્સ નથી આવતી કે જેનાથી તમને ક્ષણ પૂરતું પણ કંઈક ન કહેવાનું મન થાય, પણ વાત તો કરવાની ગમશે જ તમને. અને એટલે જ કહું છું કે પુસ્તક વસાવો, પુસ્તક વાંચો અને પુસ્તકને સંભળાવો પણ ખરા. વાતને આગળ વધારીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સવાલ એ છે કે આના માટે શું થઈ શકે? સતત સમય ક્યાં છે? ને સમય નથી એવું હું નહીં કહું, પરંતુ સમયનું આયોજન આપણી પાસે નથી થઈ શકતું. કારણ કે પુસ્તક વાંચવું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તક સાથે જોડાવું પણ બહુ અગત્યનું છે, પણ આપણા મન અને જીવનની આર્થિક પરિસ્થિતિ ને સામાજિક પ્રસંગો એ પુસ્તકની નજીક ન પહોંચવા માટે ઘણા બધા અડચણો ઉભા કરે છે. એટલે આ અડચણોની વચ્ચે તમે નક્કી કરો, જેમ નક્કી કરો છો ને કે એક દિવસ બહાર જવું, જમવા જવું, અથવા અચાનક ક્યારેક જતા રહો છો, એમ નક્કી કરી દો કે અચાનક ચાર અઠવાડિયામાંથી એક દિવસ દર અઠવાડિયામાં આપણે અડધો કલાક કલાક તો પુસ્તક વાંચવું. પુસ્તક વાંચવું, એના સાથે પુસ્તકને કાં તો વાંચ્યા પછી અથવા પુસ્તક વાંચતા હોઈએ ત્યારે કોઈ બીજું સાંભળે એ રીતે વાંચવું, અથવા તો સાંભળવા માટે બીજાને બેસાડી અને પછી આપણે પુસ્તકને વાંચવું જોઈએ. આ પ્રક્રિયા કરવાથી વાંચન એ વિચારમાં બદલાય છે અને વિચારો પછી વર્તુળમાં પ્રસરશે. એટલે ચોક્કસથી તમારા પ્રશ્નો જે જીવનમાં જે ભવિષ્યમાં આવવાના છે એ માટે સક્ષમતા બનશે. પ્રશ્નો તો આવશે, જવાબ પણ મળશે, પણ એની જે સક્ષમતા જોઈએ, એકલતાનો ન અનુભવ થાય એ માટે પુસ્તક એ ઉમદા અને શ્રેષ્ઠ છે. તમે વધારે કંઈ ન કરી શકો તો રામાયણ અને મહાભારતના પ્રસંગોના પુસ્તકોની એ પ્રસંગોને વાંચવા જોઈએ. તમને પણ લાગે છે ભલે ને એવું કે નહીં ગમે યાર, મને તો બધું જ ખબર છે, પણ તમે વાંચશો ને ત્યારે અહેસાસ થશે કે કેવી મજા આવે છે. અને મજા તો સૌને જોઈએ છે, મજાનો દિવસ મોજ છે. આ શબ્દોને માત્ર માણવા નહીં પરંતુ અનુભવવા જરૂરી છે. અને પુસ્તક સાથે અથવા તો તમે કોઈના સુંદર અવાજમાં કંઈક સાંભળવા માગો છો તો તમે એ પુસ્તક એને વાંચવા આપો. પ્રયોગ કરો. જીવનમાં શ્રેષ્ઠ પ્રયોગ શ્રેષ્ઠ રીતે વિના ખર્ચે કરવા મળે તો એ ગુજરાતીને તો સૌથી વહાલો લાગે. અને એટલે જ કહું છું, એક પ્રયોગ કરી જુઓ ને, પછી તમારી પાસે મારી સાથે વહેંચવા પણ કશું નથી એવું કહેવાનો મોકો નહીં મળે. ઘણા બધા અનુભવ, ઘણા બધા શબ્દો અને ઘણી બધી વાતો મળી રહેશે કે તમે મને મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર હજારો લાઇક્સ અને મેસેજીસ મોકલી અને તમે તમારી વાતોને રેડિયો ઉપરથી ફરીથી સાંભળવાનો પણ લાહો મેળવી શકશો. તો યાદ રાખો, આટલું તો કરવું છે, પુસ્તકને વસાવવું છે, પુસ્તકને વાંચવું છે, પુસ્તકને સાંભળવું છે, સંભળાવવું છે, અને એ માટે દિવસમાં અઠવાડિયામાં ક્યારેક પણ અચાનક પણ થોડો સમય પણ કાઢવો છે. ખરું ને? વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પુસ્તકાલયોની મુલાકાત બાદ પણ કેટલાક બધા પુસ્તક પ્રદર્શનો પણ થાય છે આપણા શહેરમાં. કેટલાક પુસ્તકો રિલેટેડ સાહિત્યના કાર્યક્રમ પણ થાય છે. કવિઓ અને લેખકોના ઇન્ટરવ્યુઝ પણ છે, જ્યાં તમારું મનગમતું સ્થળ છે, જે રીલ્સ મળે છે તમને, એ ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એની પર પણ એમના કોટેશન આવે છે. તમારો લગાવ થશે તો વધુ જાણવા માટે રીલ્સ અને એ નહીં પરંતુ એમના પુસ્તકો મેળવવા પડશે. પુસ્તકો આપણે ત્યાં સ્ટેશનરીમાં પણ હોય છે, આપણે ક્યારેય માગ્યા નથી. એ સિવાય પણ એક સુંદર મજાના વ્યક્તિએ પોતાના આર્થિક ઉપાર્જન માટે જ, બિઝનેસ માટે જ, પરંતુ ત્યાં આપણી સરકારી કુમાર શાળાની બહાર અને જહાંરા બાગની આગળની ગલી છે, જ્યાંથી કુંવરબા હાઈસ્કૂલ તરફ આપણા ડેરી રોડ તરફ જઈએ છીએ ત્યાં, અને અવારનવાર તો શહેરની અલગ અલગ જગ્યાઓ પણ, એ ટેબલ પર કેટલા હજારો પુસ્તકો મૂકીને, જ્યાં જૂના નવા, પણ એ પુસ્તકોને સ્પર્શીએ ને તો જાણે લાગે છે કે આપણા પુસ્તકો. એવા એવા વિષયો છે કે તમને એનો અહેસાસ પણ અદ્ભુત રહેશે. એની મુલાકાત તમારે કરવી જોઈએ. મુલાકાત જ નહીં પરંતુ એ પુસ્તકોમાંથી ગમતા પુસ્તકો, સસ્તા પુસ્તકો પણ પહેલા વસાવવા જોઈએ. કારણ કે આર્થિક બોજ ત્યારે જ લઈ શકાય કે જ્યારે તમને કંઈક મળે. મને આશા છે, મને હકારાત્મક એ વિચારનો વિશ્વાસ છે કે તમે પછી ક્યારેય પુસ્તકની કિંમત નહીં પૂછો. બસ પુસ્તક છે, તમને ગમ્યું છે, સ્પર્શ્યું છે, તો ઘરમાં તો વસવું જ જોઈએ એવો વિચાર આવશે. ગિફ્ટ આપવા માટે પણ આ પુસ્તકો ઉત્તમ છે.

તો પણ પુસ્તક તો પુસ્તક રહે છે, પસ્તીના પુસ્તક પણ ફરી રીસેલ પણ થાય છે. હું તો એમ જ કહીશ કે વાંચન વિચાર કરો અને તમારા વર્તુળમાં પ્રદર્શિત કરો, કારણ કે ગુજરાતી સાહિત્ય વાર્તાઓ જીવનનો અમૃત, અને પછી ધીમે ધીમે લખતા પણ થાઓ. જુઓ તો ખરી તમારા વિચારો કેટલું ઉમદા વ્યક્તિત્વ આપે છે. આ નવી રીલ્સ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ અને યુટ્યુબ માટે તમારે ક્યાંય બીજાની કોપી કરવાની જરૂર નહીં રહે, અને એટલે જ કહું છું કે આ રસ્તો અપનાવી જુઓ. મળીએ છીએ આ વિરામ બાદ કે તમારે મારી સાથે શું વહેંચવાનું છે, અને હું આવતા અઠવાડિયે ચોક્કસથી તમારા માટે એક નવી કોઈ પણ વાર્તા, નવલકથા, નવલિકા લઈને આવીશ. ત્યાં સુધી આપણે એટલે કે આ વિરામ સુધી માણીએ આ સુંદર મજાનો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, સમય થયો છે અલવિદા કહેવાનો. મેં આજે વાત કરી છે વાંચનની, વિચારની, વર્તુળની, અને આ ત્રણેય શબ્દો થકી અમે પણ મહિનાના એક શનિવાર અથવા રવિવારે સાંજે મળીએ છીએ. તમે પણ મળો, તમે શું વાંચ્યું છે એ કહો, નથી વાંચ્યું તો સાંભળો અને વિચાર કરો, અને વિચાર કર્યા બાદ તમારા વર્તુળમાં વહેંચી જુઓ, અમારા વર્તુળમાં વહેંચી જુઓ. આ સાથે અમારા રેડિયો પાલનપુરના હકારાત્મક અભિગમ સાથેના ગુજરાતી સાહિત્યની રચનાઓના કાર્યક્રમ પણ માણતા રહો અને પ્રતિભાવ મોકલો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ, આ બધા પર તમે ટેક્સ્ટ અને ઓડિયો મેસેજીસ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com પર તમારો મેઇલ થકી પણ પ્રતિભાવ મોકલી શકો. 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને, માત્ર વોટ્સએપ પર અવાજ અથવા સંદેશો મોકલી આપો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ફરીથી ઉપલબ્ધ છીએ. તો આપ સૌ સાંભળો, સંભળાવતા રહો તમારા પોતાના અવાજ, પોતાના રેડિયો સ્ટેશનને. ફરી મળીશ આવતા અઠવાડિયે. આરજે યાર સતત તમારી સાથે રહેશે, તમારા હકારાત્મક જીવનને વધુ હકારાત્મક બનાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ, આપ સૌનું સમુદાયિક રેડિયો સ્ટેશન 90.4 મેગાહર્ટ્ઝ. અલવિદા દોસ્તો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.

0: હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर अब सोनो होस्ट मित्र रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केड़वणी मंडल संचालित आपणा सौ नो अवाज अब समुदाय माटे सतत हकारात्मक वातो અને તમને પડતી મુશ્કેલીઓના નિવારણના પગલાઓ વિશે ચર્ચા કરતા આ કાર્યક્રમ લઈને આવે છે. ઘણી વાર્તાઓ, નવલિકાઓ, કાવ્ય રચનાઓ, એની સાથે પ્રસંગો અને કેટલાક અનુભવો અને માહિતી પણ આપ સૌ સુધી પહોંચાડે છે. અને મનોરંજન એ તો ખરું જ. એવી જ રીતે માહિતી વિભાગ દ્વારા ગુજરાતી દીપોત્સવી અંક વિક્રમ સંવંત 2081માં પ્રસ્તુત થયેલી સુંદર મજાની નવલિકા પશ્ચાતાપ અને જેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા, તેના અંશોને આપ સૌ સમક્ષ મારા અવાજમાં હું આજે પ્રસ્તુત કરીશ. આ નવલિકા એ વર્તમાન જીવનનો પડઘો છે, એટલે જ આપ સૌ માટે હું લઈને આવ્યો છું. શરૂઆત કરીએ પશ્ચાતાપ નવલિકાની. આચમનની પત્ની અષાઢા થોડાક રોષ સાથે ઓરડામાં પ્રવેશી હતી. આચમન, આમને આમ ઉજાગરા કરશો તો તમે માંદા પડશો. બીમારીની સેવામાં એટલા બધા ન પરોવાઈ જવું કે આખા ઘર પર બીમારી કબજો જમાવી લે. મારી દશા તમે છતે પતિએ વિધવા જેવી કરી નાખી છે, અષાઢાએ બળાપો કાઢતા આ વાત કહી. અરે ધીમે બોલ, પપ્પાજી જાગી જશે. અષાઢા, તું આરામથી સુઈ જા ને.

મને તો ઊંઘ નહીં આવે. આ જવાબ એ પુત્રનો હતો. મનમાં આ સવાલોની સાથે જ હવેનો ઘટનાક્રમ શું હશે તે માણીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અષાઢા, પપ્પાજીની તબિયતની મને ખૂબ જ ચિંતા રહે છે. હું સૂઈ જાઉં અને એમને પાણી પીવું હોય તો? અરે, એમને ટોયલેટ જવું હોય તો? બિચારા શું કરે? મને બૂમ પાડવા જેટલી પણ એમનામાં શક્તિ નથી રહી. અષાઢા, અરે તું વિચાર તો કર કે કોઈક આપણું નાનકડું કામ કરી આપે તો થેન્ક્સ કહેવાનું આપણે ચૂકતા નથી, જ્યારે માતા પિતાના આપણા પર અગણિત ઉપકારો હોય છે. હું તો એમ માનું છું કે પપ્પાજીની બીમારી દ્વારા આપણને ઋણમુક્ત થવાની તક આપી છે એમણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલન.

90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆર ના સ્વરમાં પશ્ચાતાપ નવલિકાના અંશોને, જેના લેખક ડોક્ટર ચંદ્રકાંત મહેતા છે. તું તો મારી અર્ધાંગીની છે, સેવાનું કાર્ય અડધું તારું અને અડધું મારું. આમ દુઃખી થઈને નહીં, હરકાતે હૈયે મને સાથ આપ. આજે મમ્મીજી હોત ને તો આપણે કોઈ ચિંતા ન કરવી પડતી, પણ પપ્પાજી એકલા છે એટલો તો વિચાર કર જરા. આચમને શાંતિથી જવાબ આપ્યો. બેટા આચમન, વહુ સાચું કહે છે, રાતના 2 વાગવા આવ્યા, તું હવે સૂઈ જા, તું માંદો પડીશ તો મારી ચાકરી કોણ કરશે બેટા. ગંભીર માંદગીને બિછાને પટકાયેલા આચમનના પપ્પાજીએ લાગણીપૂર્વક કહ્યું, પપ્પાજી આપને ખબર છે ને કે આપને ઊંઘાડ્યા પછી જ હું સૂઈ જાઉં છું, મારા ઉજાગરાની આપે ચિંતા નહીં કરવી. હા મમ્મી હોત તો. આચમન અટકી ગયો. બેટા મારે માટે તો મેં આ જે પણ સેવા તે કરી આપીને એ ખૂબ જ આભાર વ્યક્ત કરવા માટે નથી માની તારી સામે, પરંતુ લાગણીથી તને કહી છે. અને બંનેની ગરજ એટલે કે માં અને બાપની, પપ્પાજી તમે જ મારા માટે સારી છે, એ જવાબ મળે છે એક પિતાને એના દીકરાનો. તે મને તારી મમ્મીની ખોટ પણ ક્યાં પડવા દીધી, એ જવાબ આપે છે એક પિતા એના દીકરાને. હવે શું થશે ઘટનાક્રમ તે માણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગળપણ એ બીજું બાળપણ છે બેટા, અને એમને જાળવવા દીકરા દીકરીઓએ મા બાપની ભૂમિકા ભજવવી પડે છે. તારી મમ્મી હયાત હોત ને તો કદાચ એ પણ મારી આટલી સેવા ન કરી શક્યો હોત. એ હયાત હોત તો તારે એની પણ સેવા કરવી પડતી, એની તબિયત પણ ક્યાં સારી રહેતી હતી. પણ તું તો મારો અનોખો પુત્ર છે, તારી વાત જ સાવ ન્યારી છે. તું કદી થાકવાનો નથી એની મને ખબર છે. અને આચમનના હાથને ચૂમતા તેના પપ્પા ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. એમને ઊંઘતા જોઈને આચમને પણ પાસેના પલંગ પર લંબાવ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે એઆરના સ્વરમાં પશ્ચાતાપ નવલિકા, જેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. સવાર પડતાની સાથે જ અષાઢની ટકટક શરૂ થઈ ગઈ. આચમન તમને કશું જ કહેવાનો અર્થ નથી, બધું પથ્થર ઉપર પાણી. પપ્પાની દવાના પૈસા હવે તો પોસાતા નથી. મારી એક વાત સાંભળો, રાત માટે એક નર્સ રાખી લો, ભલે થોડો ખર્ચ થાય, 1,00,000 ભેગા 1,25,000. આમ ને આમ તો તમે માંદા પડી જશો. તમને પપ્પા માટે લાગણી હોય તે સમજી શકાય, પણ થોડું પોતાનું વિચારતા તો શીખો. અરે પપ્પાની તો ઉંમર થઈ ગઈ છે, એ પણ સમજે છે, એ પણ તમને થોડીક વાર આરામ કરવાની સલાહ આપે છે ને. દિવસે નોકરી અને રાતના ઉજાગરા, આ બધું કેટલા દિવસ ચાલશે? કહી અને અષાઢા છણકા સાથે ચાલી ગઈ. અષાઢાને ખબર હતી કે ગમે તેટલા આકરા વેણ કહેવા છતાં આચમનની પિતૃભક્તિની સરિતાના નીરમાં ઘટાડો થવાનો નથી.

એ માવડીઓ હોવાની ફરિયાદો તો સાંભળી છે, પણ આચમન તો બાપડીઓ છે. એની જિંદગીમાં પિતા સિવાય કશું જ નથી. અષાઢા રસોઈ કરતા કરતા વિચારતી હતી, અને આ જ વિચારો જીવનમાં ઘણી વખતે સંઘર્ષ લાવે છે. પોતાને સમજવાની જગ્યાએ બીજાને સમજાવવાની વૃત્તિ એ અઘરી હોય છે. જોઈએ આ નવલિકામાં આગળ શું થાય છે, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આચમનના મમ્મીનો સ્વભાવ પણ ખૂબ જ લાગણીશીલ હતો. તેઓ આચમનના પપ્પાની ખૂબ કાળજી રાખતા હતા. નાની નાની વાતોમાં તેમની આંખો ભરાઈ આવતી હતી. ઘરની તમામ જવાબદારીઓ સાથે તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા. પપ્પાને એકલા મૂકીને ક્યારેય ક્યાંય એકાદ દિવસ માટે પણ તેના મમ્મી જતા ન હતા. તેમને ક્યારેય લાંબી લચ વાતો કરતા કોઈએ સાંભળ્યા ન હતા. પણ એમની લાગણી નીતરતી આંખોમાં સ્નેહના સાતે સમંદર જાણે છુપાયા હોય ને એવું ઊંડાણ અને ગાંભીર્ય હતું. પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરવાનું ભલે મુનાસિબ ન લાગતું હોય, પ્રેમ જીવવામાં એમણે ક્યારેય પાછીપાની કરી ન હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર પશ્ચાતાપ નવલિકા, જેના લેખક ડૉક્ટર ચંદ્રકાંત મહેતા છે. આચમનના મમ્મી એ તેના પપ્પાના પડછાયાની જેમ જીવ્યા હતા. તેઓ નિવૃત્ત થયેલા આચમનના પપ્પાને ક્ષણ માટે પણ લાચાર જોવા તૈયાર ન હતા. દવા, મફલર, સ્વેટર, પુસ્તક, છાપા, બધી જ જરૂરિયાતની વસ્તુઓ પપ્પાના શયન કક્ષમાં હાજર જ હોય. આચમન ઘણીવાર કહેતો, મમ્મી તમે હવે આરામ કરો, પપ્પાની થોડી સેવા અષાઢાને પણ કરવા દો. ત્યારે મમ્મી એ આચમનના માથે વહાલપૂર્વક હાથ ફેરવતા અને કહેતા, બેટા મારાથી થાય ત્યાં સુધી તો મને કામ કરવા દે, પછી તો તારા પપ્પાને સાચવવાની જવાબદારી એ તમારા સૌના શિરે જ આવવાની છે. અષાઢા તો હજી નાની છે, તેના પર બહુ જવાબદારી ન નંખાય. સંતાનો પ્રત્યેનું વાત્સલ્ય એ વાંસમાંથી વાંસળી બનવા સમાન છે. બેટા એ આનંદ પામવા માટે મા બાપે વાંસની જેમ ચૂપચાપ વિંધાવાની વેદના પણ સહર્ષ સ્વીકારવી પડે. આવા લાગણીશીલ માતાનો પુત્ર હતો આચમન, એક ઈમાનદાર પિતાનો સ્વમાની પુત્ર. આચમનના મમ્મીની હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકેની દવા ચાલતી હતી અને એક દિવસ બ્લડ પ્રેશર વધી જવાના કારણે નીચે પટકાઈ ગયા અને આચમનના હાથમાં તેના પપ્પાનો હાથ સોંપીને પરલોકની યાત્રાએ તે ઉપડી ગયા. અને હવે પછીનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મમ્મીના મૃત્યુ બાદ આચમનના પપ્પાએ વાત્સલ્ય નીરથી અવિરત ભીંજાતા એ પોતાના પુત્રને સતત દુઃખથી પીડાતો જોયો હતો. પરંતુ મમ્મીની ગેરહાજરીથી તેના પપ્પા એટલે કે આચમનના પપ્પા ભાંગી પડ્યા હતા. તેઓ બીમાર રહેવા લાગ્યા. અષાઢા આચમનની સમક્ષ ફરિયાદોનું બુલેટિન બહાર પાડતી રહેતી. પણ પપ્પાનો એક દોષ જોવાની આચમનની તૈયારી ન હતી. આચમનના પપ્પાની બીમારી લંબાઈ, નોકરીના પીએફના પૈસા પણ વપરાઈ ગયા. મિત્રો પાસેથી વારંવાર ઉછીના લીધેલા પૈસા પણ સેવા યજ્ઞમાં સ્વાહા થઈ ગયા. ફેમિલી ડોક્ટર પણ હવે દવા દારૂનો જાજો અર્થ નથી તેવી ટકોર કરતા. પણ આચમન દવામાં કોઈ કચાશ રાખવા માગતો ન હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર પશ્ચાતાપ નવલિકાના અંશોને, આરજે એઆરના સ્વરમાં, જેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. અષાઢા દલીલ કરતી ત્યારે એ કહેતો, અષાઢા ડૉક્ટર ગમે તે કહે, આપણે પપ્પાની સારવારમાં લેશ માત્ર કાપ ન મૂકવો જોઈએ. કોને ખબર, એકાદ દવા કે કોઈની દુઆ મોતના ટકોરાને થંભાવી દે. આપણે તો ફરજની દોરીથી બંધાયેલા પુતળા છીએ. આપણને રાહ દેખાડનાર તો કોઈ ઔરત છે, અને પપ્પાની કાળજી રાખવાનું મમ્મીનું વચન એ મારે પાળવાનું છે જે મેં આપ્યું છે. હું પપ્પાની સારવારમાં કોઈ બાંધછોડ કરવા માગતો નથી. દિવસો વીતતા ગયા. પપ્પાની સારવાર માટે લોન મેળવવાના આર્થિક સ્ત્રોત હવે સુકાવા માંડ્યા હતા. હવે આચમનને એકમાત્ર આશા હતી અષાઢાની મદદની. એ નહોતો ઈચ્છતો કે પપ્પાની સારવાર માટે પોતાની પત્ની અષાઢાના દાગીના વેચવાનો પણ વિચાર સુદ્ધા કરે. પરંતુ

0: પરિસ્થિતિ હવે અસહ્ય બની હતી. એક રાત્રે આ વિચાર પણ તેના મનમાં આવી ગયો હતો. હવે શું થશે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: અભી અલવિદા મત કહો.

એક રાત્રે પપ્પાની રાબેતા મુજબની સેવામાંથી પરવારી ઉદાસ મને આચમન બેઠો હતો. એણે અષાઢા પાસેથી સોનાના બે કંગન વેચવા માટે આપવાની વિનંતી કરતી એક ચિઠ્ઠી લખી રાખી હતી, પણ અષાઢાના છણકાની બીકે એ ચિઠ્ઠી આપવાની હિંમત નહોતો કરી શકતો. અષાઢા થોડી જ વારમાં આવી પહોંચશે એમ માનીને એ ચિઠ્ઠી પોતાના હાથમાં રાખીને બેઠો હતો. ઉજાગરા અને થાકના કારણે ખુરશી પર બેઠા બેઠા જ તેની આંખ મળી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર પશ્ચાતાપ નવલિકાના અંશો, જેના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા. ઉજાગરાના થાકના કારણે તે ખુરશીમાં જ સૂઈ ગયો હતો અને ઊંઘમાં હાથમાંથી પડેલી પેલી ચિઠ્ઠી એ નીચે ઉડી રહી હતી. એ જ ક્ષણે અષાઢા ઓરડામાં પ્રવેશી આચમનની રાહ જોઈને કંટાળી હતી. બબ્બે વાર બૂમ પાડ્યા છતાં આચમન જમવા આવ્યો નહોતો એટલે એનો ઉધડો લેવા અષાઢા રૂમમાં ધસી આવી હતી. શયનખંડમાં પ્રવેશતાની સાથે જેણે બાપ દીકરાને ગસગસાટ ઊંઘતા જોયા. પંખાની હવાથી આચમનના પગ પાસે પડેલી ચિઠ્ઠી ફરીથી હાલમ ડોલમ થઈ રહી હતી અને આગળ વધી. અષાઢાએ એ ચિઠ્ઠી ઉપાડી લીધી. પહેલાં તો એને થયું કે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે, પણ આચમનના અક્ષર જોઈને એની ઉત્સુકતા વધી ગઈ. આચમને સોનાના બે કંગન વેચવા આપીને પપ્પાની સેવા યજ્ઞમાં પોતાને મદદરૂપ થવાની વિનંતી કરી હતી એટલે ગુસ્સામાં અષાઢા આચમનને જમવા માટે ઉઠાડ્યા વગર રૂમમાંથી બહાર ચાલી ગઈ. એણે કંગન કોઈ પણ હિસાબે વેચવા નહીં એવો મનોમન નિર્ણય કરી લીધો અને આચમનની અંધ પિતૃભક્તિ પર એને રોષ આવતો હતો અને અષાઢા ડાઇનિંગ ટેબલ પર આચમનની જમવા માટેની રાહ જોતી બેસી રહી. એક કલાક થયો, બે કલાક થયા, પણ આચમન જમવા ના આવ્યો. એવામાં આચમનની કાળજું વીંધી નાખે તેવી ચીજ સંભળાઈ. અષાઢા હાંફળી ફાંફળી દોડી ગઈ. હવે તો તમે અનુમાન પણ કરી શકો કે શું પરિસ્થિતિ સર્જાઈ હશે, પણ પેલી ચિઠ્ઠીનો પડઘો શું હશે એ માણવા માટે તમારે વિરામની પેલે પાર મારી સાથે જોડાવવું પડશે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: પરલોક સિધાવેલા પપ્પાજીના નિર્જીવ દેહને ભેટીને આચમન કરુણ કલ્પાંત કરી રહ્યો હતો. અષાઢા દોડીને તિજોરીમાંથી દાગીનાનું બોક્સ લઈને આવી. એણે આચમનમાં હાથમાં બે સોનાના કંગન મૂકી દીધા. આચમને કંગનને પકડ્યા નહીં એટલે કંગન ગબડતા ગબડતા પપ્પાજીના પગ પાસે જઈને અટક્યા. આચમને કહ્યું, અષાઢા તું મોડી પડી, લઈ જા, કંગન નથી જોઈતા. મારા પપ્પાએ તો મને છોડીને જતા રહેવાનું પસંદ કર્યું છે. પૈસા વગર આજે હું તેમની દવા ન લાવી શક્યો, ધિક્કાર છે મને, કહીને આચમન માથું ખૂટવા લાગ્યો. આજે પહેલી વાર અષાઢાને એક સંતાનની સાચુકલી પિતૃભક્તિએ એકદમ હચમચાવી મૂકી. આ ઘોર કળિયુગમાં સંતાનો મા બાપને ઘરડા ઘરનું પ્રાણી માનવાની હદ સુધી ફરજ ભ્રષ્ટ બનવા લાગ્યા છે, ત્યારે આચમન જેવો લાગણી વિનો પુત્ર કોઈક ભાગ્યશાળી મા બાપને જ મળે. અને આવા ખ્યાલે અષાઢાના હૈયાને દ્રવિત કરી નાખ્યો. અને ફરિસ્તા જેવા લાગતા પતિને મદદરૂપ ન થવા બદલ અષાઢા ખૂબ જ પસ્તાઈ રહી હતી. પોતાના સસરાજીની ઉત્તર ક્રિયા પતી ગયા બાદ અષાઢામાં એક નવી નારીનો જન્મ થયો હતો. એની આંખમાંથી પશ્ચાતાપના આંસુ સુકાતા ન હતા. એણે જીવન પરિવર્તન કરીને આચમનની સેવાને જ પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી દીધો. એણે આચમનના ઓસિકા પાસે એક ટૂંકીને ટચ ચિઠ્ઠી મૂકી હતી, જેમાં ત્રણ વાર લખ્યું હતું, પશ્ચાતાપ, પશ્ચાતાપ, પશ્ચાતાપ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966

0: 89 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે.

0: પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામ

0: ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 95129688 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129688 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.